નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95129688 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ ના આ નિયમિત પ્રસારણમાં આપણે 13મા અધ્યાયના 20મા શ્લોક સુધી લગભગ પહોંચ્યા છીએ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એનું જ્ઞાન એ આપણને 13મા અધ્યાયમાં આપી રહ્યા છે. સગુણ ઉપાસનાની વાત જ્યાં સુધી હતી ત્યાં સુધી એક સાકાર બ્રહ્મની ઉપાસના ભક્તગણ કરી શકે એ પ્રકારની 12મા અધ્યાયમાં આપણને વાત કરી, પણ 13મા અધ્યાયમાં નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મની ઉપાસના કરનાર પણ ઈશ્વરને જ પ્રાપ્ત થાય છે એ વાત હવે કરવાની થાય છે. અલબત્ત એ અઘરી છે જ્ઞાનને પ્રાપ્ત કરવું, પણ એમ કહેતી વખતે આ સમગ્ર સંસારમાં બે મુખ્ય તત્વોની વાત અહીંયા કરી છે, જે પછીથી જુદા જુદા દર્શનોમાં સુવિકસિતપણે કરવામાં આવી છે. અહીંયા થોડી બીજ રૂપે રહેલી છે અથવા તો સંક્ષેપમાં છે. પુરુષ અને પ્રકૃતિ

ચૈતન્ય અને જળ જગત એવું બે સમાંતર ચાલતું વિશ્વ, પરબ્રહ્મ ઈશ્વર પરમાત્મા એ ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. પણ જે જગતને આપણે અનુભવી રહ્યા છીએ, જે જગતમાં આપણો નિવાસ છે, જે જગતના ભાગ રૂપે આપણું કે અન્યનું શરીર પણ છે, એ તો જળ જગત છે. એના માટે શબ્દ વાપર્યો તો ક્ષેત્ર છે, અને આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એના ગુણોની વાત અહીંયા ચાલી રહી છે. એના ગુણ અને એના વિકાર બંને. ક્યારેક તો આપણને આ જે પરમ તત્વ છે, પરમ પુરુષ, એની અંદર પરસ્પર વિરોધાભાસ જણાય. એ વાત આપણે ગઈ વખતે જોઈ હતી કે એનામાં આપણે બે પ્રકારના સામસામેના છેડા ઉપર બેઠેલા પરબ્રહ્મની વાત થઈ હોય એવું પણ આપણે 18મા શ્લોક સુધી તો જોયું છે. પણ આ જેને પ્રકૃતિ અથવા પુરુષ તરીકે આપણે જોઈએ છીએ, માયા કે બ્રહ્મ તરીકે આપણે જોઈએ, તો એ બંનેવું વિદ્ધિ અનાદિ ઉભૌ અપિ એમ 19મા શ્લોકમાં કહ્યું હતું. આ બંને અનાદિ છે, અને બંનેની અંદરના જે ગુણ કે વિકાર એ જે છે એ તો પ્રકૃતિ સંભવિત છે, પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે. સાંખ્ય દર્શન તો એમ કહેશે કે ત્રણ ગુણોથી જ પ્રકૃતિ બનેલી છે. તે ગુણ એટલે ગુણ આપણે જેના જે ગુણના અર્થમાં કહીએ છીએ, સારા કે નરસા કે વિશેષણો તરીકે, સફેદ ગુણને લાલ ગુણને મધુર ગુણને કડવો ગુણને, એ અર્થમાં નથી. અહીંયા તો એ પોતે જ તત્વ છે અને ત્રણ ગુણોની બનેલી પ્રકૃતિ છે એવું સાંખ્ય દર્શન કહે છે. હજુ અહીંયા એ રીતે વિકસિત કર્યું નથી, છતાં પ્રકૃતિ ગુણમય છે અને ગુણ પ્રકૃતિમય છે એમ તો કહ્યું જ છે. અને એટલા માટે 20મા શ્લોકમાં આપણે જોયું હતું કે કાર્ય કરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ. કોઈ પણ કાર્ય જ્યારે થાય છે, ઉત્પન્ન થાય છે કે તે બીજાને ઉત્પન્ન કરે છે, તો એ વખતે હેતુ કારણરૂપ પ્રકૃતિ છે. હેતુ એટલે કારણ. આપણે કાર્ય કારણને સમજ્યા છીએ આગળ. માટી કારણ છે અને ઘડો કાર્ય છે. તો કાર્ય કારણ સંબંધની વાત આવે જ્યાં, અને જ્યાં નવી નવી નવી નવી ચીજો પદાર્થો દ્રવ્યો ઉત્પન્ન થતા હોય એવું આપણને જ્યાં જ્યાં લાગે ત્યાં હેતુરૂપ છે પ્રકૃતિ, ત્યાં કારણરૂપ પ્રકૃતિ છે. અને સુખ દુઃખ આદિ જે હોય છે, અને એ સુખ દુઃખ જો પ્રકૃતિ જડ હોય તો કોણ ભોગવે છે? તો ભોક્તૃત્વ ખરેખર તો પરબ્રહ્મ કે ઈશ્વર કે પુરુષ પણ અભોગતા અકર્તા આવું બધું છે, અથી જોડાયેલું અભોગતા છે. પણ ભોક્તૃત્વનો હેતુ પુરુષનું હોવાપણું છે. એ હોય તો ભોક્તૃત્વ તો સુખ દુઃખ કે કોને, એવા પ્રશ્નોનો જવાબ ત્યાંથી મળે. કારણ કે એ કેવી રીતે ભોગવે, પ્રશ્ન તો ઊભો થઈ જાય કે એ તો પરમ ચૈતન્ય છે, એને આ જડ જગત સાથે સીધે સીધો તો કોઈ સંબંધ છે નહીં, અને બાકી બધું જે છે એ જડ છે, આપણું શરીર જડ છે. તો ધારો કે મધુરતાને કારણે સુખ ઉત્પન્ન થાય તો એ સુખનો ભોગ કોણ કરે? જીભ કરે? ના, જીભ જડ છે. જીભ તો પેલા જે પદાર્થ છે એને સ્વીકારીને બુદ્ધિ સુધી પહોંચાડી દે તો બુદ્ધિ કરે? તો બુદ્ધિ પણ પ્રકૃતિનો ભાગ છે એટલે બુદ્ધિ પણ ન કરે. પણ સાયુજ્ય છે, જોડાયેલો છે પુરુષ, આની સાથે જોડાયેલો છે પુરુષ. 21મા શ્લોકમાં આપણે છીએ, પુરુષ પ્રકૃતિ સ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણ સંગોસ્ય સદસદ્યો નિજન્મશુ. આ પ્રકૃતિસ્થ પુરુષ, પ્રકૃતિમાં રહેલો પુરુષ. એટલે આપણે એક ઉદાહરણ બહુ પહેલા જોયું હતું કે દર્પણની અંદર રહેલ વ્યક્તિ હોય તો દર્પણના ગુણ અવગુણ

પણ આપણને એ વ્યક્તિમાં હોય એવું જણાય. દર્પણમાં એક જગ્યાએ જો કલાઈ ઉખડી ગઈ હોય તો કાણું દેખાય, તો આપણે જ્યાં એ પ્રતિબિંબ પડે છે ત્યાં આપણને તે વ્યક્તિના, ધારો કે છાતીના ભાગમાં હોય તો ત્યાં કાણું પડ્યું હોય એવું દેખાય, હકીકતમાં તો ના હોય. તો ભોગતા ન હોવા છતાં પ્રકૃતિની અંદર રહેલો હોવાને કારણે પ્રકૃતિચાન ગુણાન, પ્રકૃતિથી જન્મતા ગુણો, પ્રકૃતિમાંથી જન્મતા ગુણો બે અર્થમાં લઈ શકીએ. એક પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે એટલે બધા પદાર્થો ત્રિગુણાત્મક છે, તો બધા જ ત્રિગુણાત્મક વિષયોને એ ભોગવે છે, પદાર્થોને ભોગવે છે એમ કહું. અથવા તો ગુણ એટલે સારું નરસું વગેરે વગેરે જે આપણે કહ્યું હમણાં, એ બધું, એ બધા જે ક્વોલિટીઝ કહેવાય એને પણ એ ભોગવે. કારણ કે એ પ્રકૃતિની સાથે જ્યારે શરીર છે ત્યારે એ પુરુષ એની સાથે જોડાયેલો છે અને જો

આજે ગુણોનો સંગ છે, ગુણોની સાથે જોડાયેલા હોવા પણ ત્રિગુણાત્મક પ્રકૃતિ છે. જે કઈ પ્રકૃતિમાં છે તે સગળું ત્રિગુણાત્મક છે, અને એ ત્રણ ગુણો સાથે પુરુષ જ્યારે સંયોગમાં આવે છે, જોડાય છે, ત્યારે એને કારણે એની સાથે જોડાયેલા અને એની સાથે ભોગ અથવા તો અનુભવ મને થાય છે એવા કોઈ અજ્ઞાનથી સંકળાયેલા હોય, એને કારણે એ સદ અસત યોની જન્મ સુ કારણમ. સદ અસત યોની જન્મ સુ, સત સારી યોનીમાં જન્મ થાય, મૃત્યુ પછી કોઈ દેવ યોનીમાં જન્મે, કોઈ મનુષ્ય યોનીમાં જન્મે, કોઈ પશુ યોનીમાં જન્મે, તો આ જન્મે એ વખતે પેલું પુરુષ તત્વ પણ એની સાથે જાય ને. દાખલા તરીકે સાવ સાદી વાત કહીએ તો સાત્વિક ગુણની સાથે સંયોગ હોય અને સત્વ પ્રધાન જીવન ગયું હોય તો એ દેવ યોનીમાં જન્મે. રાજસ ભાવથી જો જીવન ગયું હોય તો એ મનુષ્ય યોનીમાં જન્મે, કે તામસ હોય તો એ પશુ પંક્ષીની યોનીમાં જન્મે, આવું એક કહી શકીએ. પણ એટલું જ માત્ર પર્યાપ્ત નથી, કારણ કે મનુષ્ય પણ સાત્વિક ભાવ વાળો હોય છે. મૂળ વાત એ છે કે જે પ્રમાણે ગુણોની સાથે જોડાઈને જે પ્રકારેના કર્મો થાય છે તે પ્રકારના ફળ એને મળે છે. સદસદ યોનીમાં સારી કે ન સારી એવી યોનીમાં જન્મ એ તો એક ઉદાહરણ રૂપ છે. એને સારું કે નરસું જે મળે છે તે સારું કે નરસું એ આપણે નક્કી કરીએ છીએ, પણ સાત્વિક વસ્તુની પ્રાપ્તિ, રાજસ વસ્તુની પ્રાપ્તિ, સત્વ રાજસની આપણે વાત ભવિષ્ય કરવાની આવવાની છે, એટલે અત્યારે એના ઊંડાણમાં ઉતરતા નથી. પણ ભવિષ્ય જ્યારે જોવાનું થશે ત્યારે પણ સાત્વિક રાજસ ને તામસ ત્રણ વસ્તુઓ તો આપણે જોવી પડવાની છે. દરેક વસ્તુની સાથે આ ત્રણ ભાવ જોડાયેલા છે, સાત્વિકપણું, રાજસપણું અને તામસપણું. કારણ કે સત્વ છે એ પ્રકાશક છે, લઘુ છે, રજસ છે એ ક્રિયાવાન છે, ચલ છે, અને તમસ છે એ કોઈને પણ આવરણમાં મૂકી દેનાર ગુણ છે. તો આ ત્રણ ગુણની સાથે જોડાયેલો હોવાને કારણે પુરુષ મુક્ત હોવા છતાં, પેલા અભોગતા હોવા છતાં, પેલાથી બંધાયેલો અથવા તો ભોક્તૃભાવથી યુક્ત હોય તેવી એને પ્રતીતિ થાય છે, અને એના કારણે એના કર્મના ફળ સ્વરૂપે જુદી જુદી યોનિઓમાં જાય છે. વસ્તુતઃ આનું સ્વરૂપ કેવું હોય તો એ 22મા શ્લોકમાં કહે છે.

અંદર જે વખતે આ દેહની સાથે જ્યારે આ ચૈતન્ય તત્વ જોડાય છે, આ પરહ પરમ તત્વ જોડાય છે, દેહસ્મિન પુરુષઃ પરહ પરહ પુરુષઃ, પુરુષઃ ખાલી પુરુષઃ કહીએ એટલે પુરુષે તે શરીરમાં રહે એમ કહીને જીવાત્મા એવો અર્થ આપણે કરીએ, પણ અહીંયા કહ્યું છે કે પુરુષઃ પરહ પરમ પુરુષ, પરમ ચૈતન્ય પરમાત્મા. ન્યાય દર્શનની અંદર આત્માના બે ભાગ આપ્યા છે, જીવાત્મા પરમાત્મા ચ, પણ અહીંયા એવું કહેવાનો આશય છે નહીં, પણ પોતાના અંશ રૂપે એ જીવાત્મા સ્વરૂપે શરીરની સાથે જોડાયેલો હોય તો એ છે તો પરમ પુરુષ જ. જે જીવાત્મા છે એ સ્વયં પરમાત્મા છે, જે પુરુષ છે એ સ્વયં પરમ પુરુષ છે, બ્રહ્મ સ્વરૂપ છે, પરબ્રહ્મ સ્વરૂપ છે, પણ આપણને એને એને જોવાના થાય ત્યારે આટલા સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ, વિચારી શકીએ. આટલો વિચારો કે ક્યારેક આપણને લાગે કે એ ઉપદ્રષ્ટાનુમંતા છે, ક્યારેક લાગે કે ઉપદ્રષ્ટા છે, ઉપદ્રષ્ટા એટલે સાક્ષી, સાક્ષી ભાવે રહેલો છે, પણ સાક્ષી ભાવે છે, સાક્ષી ભાવે એટલે જે સાક્ષી ભાવે હોય એ એને જે કંઈ બનતું હોય એની સાથે સીધી નિસ્બત ના હોય. બે જણા વચ્ચે લડાઈ થઈ, એકબીજાને મારી રહ્યા છે અને એક સાક્ષી ઉભો ઉભો જોવે છે, એને જોયું કે આ અને મારે છે, એને ક્યાં મારનો કે સારી વસ્તુનો, કોઈ સરસ મજાના પાંચ પકવાન ખાઈ રહ્યો છે અને બાજુમાં ઉભેલો એક માણસ જોઈ રહ્યો છે, તો એના સુખ કે દુઃખ કે કશું એને પોતે ભોગવવાનું નથી, એ તો ઉપદ્રષ્ટા છે, એ તો માત્ર સાક્ષી ભાવે છે. એટલે કોઈ એને આ પરબ્રહ્મને આ પરમ પુરુષને તમારા શરીરની અંદર કેવળ સાક્ષી ભાવે રહેલો જુએ, અને સાક્ષી ભાવે રહેલો હોય તો ભોગતા ના હોય. ભોગતા છું એવું જ્ઞાન જો થાય તો એ ભ્રમ છે, અજ્ઞાન છે. તો એક વાત થઈ કે ઉપદ્રષ્ટા સાક્ષી પરહ પુરુષ, છેલ્લો શબ્દ પુરુષ પરહ છે, તો પરહ પુરુષ આ જે પરમાત્મા છે જે આ શરીરની સાથે જોડાયો છે, દેહેસ્મિન એમ કહ્યું છે 22મા શ્લોકની બીજા છેલ્લા ચરણમાં, દેહેસ્મિન આ દેહમાં, આ દેહની સાથે જોડાયેલો આ જીવાત્મા જે વસ્તુતઃ પરમાત્માનો જ અંશ છે, તે ક્યારેક આપણને લાગે કે ઉપદ્રષ્ટા, ઉપદ્રષ્ટા પણ એ જ છે, અને એ જ અનુમંતા જ, અનુમંતા એટલે માન્યતા આપનાર, સંમતિ આપનાર, આમ થાય છે થવા દો, અનુમંતા છે. આપણને એમ થાય કેમ ભાઈ, તો ભગવાન રોકતો કેમ નથી, ના રોકે, અનુમંતા છે, એ તો સાક્ષી ભાવે છે, અને એ એ જ અનુમંતા પણ છે, સંમતિ આપનાર છે, સાચી સંમતિ આપે. અનુમંતા છે ભરતા ચ, ભલે ચ નથી લખ્યું આપણે મૂકી દઈએ, ભરતા છે, ભરતા ભરણ પોષણ કરનાર, ભરણ કરે પોષણ કરે ધારણ કરે સૌનું, આ સૌનું, આ આખી આખા સૃષ્ટિ જગત ચાલે છે, તો જેના લીધે ચાલે છે એ ભરતા આપણને દેખાય, અને જેવો ભરતા દેખાય એવો ભોગતા પણ દેખાય. કોઈ કહે કે ભોગતા છે, ભોગવે છે, ભરતા છે, ભોગતા છે, જે વખતે શરીરની અંદર જીવ રૂપે જોડાયેલો છે ત્યારે આપણને એ ભોગતા લાગે. પરબ્રહ્મ તો ભોગતા ભોગતા કઈ છે જ નહીં, એ તો અકર્તા છે ને અભોગતા છે, એ તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, પણ આપણને લાગે, પેલી આપણે આઈનાનો દાખલો આપ્યો ને, દર્પણની અંદર રહેલો માણસ દર્પણ જેવું હોય એવો દેખાય, જેવું દર્પણ, વાસ્તવિક રીતે એ દર્પણમાં પોતે છે જ નહીં, એની પ્રતીતિ થાય ત્યારે એ જ્ઞાન થયું કહેવાય. ત્યાં સુધી તો જુએ કે અંદરનો માણસ આવો છે, દર્પણ અમુક આકારનું હોય તો માણસ અમુક આકારનો દેખાય, અને એને ભ્રમ કહેવો પડે. તો એ જ ભરતા છે,

महेश्वर परब्रह्म जुदा जुदा देवोनी उपासना करनारा करता होय तो भले करे, पण ए देवोनो देव ईश्वरोनो ईश्वर એ મહેશ્વર એટલે એ પણ જેની અંદરથી જેને કારણે જેને બીજ રૂપ ગણીએ એમાંથી વિકસિત થયા છે તો એ મહેશ્વર પણ એ છે, પરમાત્મા છે માટે થઈને, પરબ્રહ્મ છે માટે થઈને. મહેશ્વર પરમાત્મા ચાપ્યુક્તો અને એને જ પરમાત્મા શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ આ બધાથી અલિપ્ત આ બધાથી આખા જગતથી જુદો અને છતાં જગતની સાથે સંકળાયેલો. આપણે ઘણા વખત પહેલા એક ઉદાહરણ જોયું હતું જે સાંખ્ય દર્શન આપે છે કે એક બાજુ લોખંડ લોહચુંબકનો મોટો પથ્થર પડ્યો હોય અયસ્કાંત મણિ એમ કહે છે, અને બીજી બાજુ થોડું લોખંડ આપણે વેરીએ તો આ લોખંડ ચાલવા માંડે. લોખંડ ચાલે છે, એ ચાલવાની શક્તિ લોખંડમાં છે નહીં, શક્તિ તો ત્યાં છે પણ ગતિ અહીંયા છે. તો એ પ્રકારે પરબ્રહ્મ સ્વરૂપ હોવાને કારણે એ આ બધું કોક વખતે કરતા લાગે, દેહની સાથે જોડાયેલો છે માટે, પણ એ કરતા નથી. કોઈ વખતે એ ભોગતા લાગે, દેહની સાથે જોડાયેલો હોવાને કારણે, પણ એ ભોગતા નથી. ગુણવાન કે અગુણવાન લાગે, કારણ કે એ ગુણવત શરીરની સાથે જોડાયેલો છે, પ્રકૃતિ સાથે જોડાયેલો છે, એટલે આ બે સમાંતર રીતે હોવાથી એવું કોઈક વખતે લાગે. વસ્તુતઃ તો એ આ બધાનું મૂળ છે, એ જ સચ્ચિદાનંદ ઘન છે. એ પ્રમાણે દેહેસ્મિન, આ વાત સમજવાની જે સારી સીધી વાત છે એ આ છે કે દેહમાં જ્યાં સુધી એ છે ત્યાં સુધી આપણને એ દેહ શરીર લાગે છે, અને એ ના હોય ત્યારે આપણને શબ લાગે છે. શરીરની સાથે જ્યાં સુધી જોડાયેલો હોય ત્યાં સુધી શરીરના ધર્મોની સાથે એનો સંબંધ હોય એવું પ્રતીત થાય છે, અને આ પ્રતીત થાય તો એ બ્રહ્મ છે, એ બ્રહ્મ છે. એને બ્રહ્મ ન સમજતા હોઈએ તો બ્રહ્મ રાચ્યા કરીએ. યા એવમ વેતિ, જે આ પ્રમાણે જાણે. વેતિ, વેતિ એટલે જાણે છે, જે જેને આ પ્રકારનું જ્ઞાન થયું તે, અને જ્ઞાન થયું તે એમ જ્યારે કહેવામાં આવ્યું છે, જ્યારે જ્યારે કહેવામાં આવ્યું છે ત્યારે ત્યારે એ માહિતી પૂરતું કહેવામાં આવ્યું નથી. તત્વતઃ જેનું જ્ઞાન હોય, આગળ કહ્યું છે એટલે અહીંયા ફરી હું એકની એક વાત રિપીટ નહીં કરું. આગળ કહ્યું છે એ પ્રમાણે જે તત્વતઃ વેતિ, જે આ બંને પ્રકૃતિમ પુરુષમ ચ ગુણૈઃ, પ્રકૃતિ અને પુરુષ બંનેને તત્વતઃ જે માણસ જાણે છે, પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન જેને થયું, એક વખત એ જ્ઞાન જો થઈ ગયું તો પછી બીજું એને કશું કરવાનું રહેતું નથી. મૃત્યુ એ જરૂરી નથી, એ મુક્ત જ છે. પ્રકૃતિ, પ્રકૃતિ કેવી, આમાં લખ્યું છે એમ ગુણૈઃ, ગુણ સહિતની પ્રકૃતિ, ગુણ સહિતની પ્રકૃતિ એટલે ત્રણ ગુણ સત્વ રજસ તમસ પૂર્વકની, સત્વ રજસ રજસ તમસાત્મક ગુણાત્મક એવી જે પ્રકૃતિ છે, એટલે આખું જડ જગત બધું આવી ગયું. આખું અચેતન સંસાર જે છે એ આખો આખો આમાં આવી ગયો. પ્રકૃતિ ગુણૈઃ, ગુણો સહિતની પ્રકૃતિને અને ઈશ્વરને જે તાત્વિક રીતે જાણે છે, યહ વેદ તાત્વિક રીતે જાણે છે, અને બેને સમજવા જોઈએ કે આ આ નથી અને આ તે નથી. પુરુષ છે પ્રકૃતિ નથી, ને પ્રકૃતિ છે પુરુષ નથી. પુરુષ પ્રકૃતિના જે ગુણો છે એ પુરુષના નથી, અને પુરુષ કેવળ ચૈતન્યમય છે જે પ્રકૃતિ નથી. એકબીજાની ઉપર બિંબ પ્રતિબિંબ

પ્રતિબિંબ થાય છે. પ્રકૃતિનો એક એક ગુણ પુરુષનો પોતાનો નથી, પણ પેલા સામીપ્યને કારણે જો એવું પ્રતીત થતું હોય. ફરી એક મને યાદ આવે છે સાંખ્યનો જ ઉદાહરણ કે જપા કુસુમ એટલે જાસૂદનું ફૂલ ફટિકના મણીની પાસે મૂકવામાં આવે તો સ્ફટિકનો મણી જે છે એ તો બિલકુલ કોઈ પણ પ્રકારના રંગવાળો છે જ નહીં, એને કોઈ ગુણ નથી રાતો કે પીળો કે ધોળો. પણ સ્ફટિકનું પેલુંની પાસે જો જાસૂદનું ફૂલ પડ્યું હોય, જપા કુસુમ પડ્યું હોય, તો આપણને પેલો સ્ફટિક લાલ લાગે. સ્ફટિક લાલ છે નથી, લાલ નથી છતાં લાલ દેખાય છે. જેમ આપણે ઉદાહરણમાં જોયું કે આયનામાં વ્યક્તિ નથી છતાં આયનામાં દેખાય છે, આયનાના ગુણ અવગુણ એના પોતાના હોય એમ દેખાય છે. કેટલાક સરસ મજાના બાળ ઉદ્યાનોની અંદર જુદા જુદા આકારના આયનાઓ હોય છે, એકની સામે જઈને ઉભો માણ મોટો દેખાય, એકની સામે જઈને ઉભો એકદમ નાનો દેખાય. આ મોટો કે નાનો એ છે નહીં, એનામાં તો એવો કોઈ વિકાર નથી, પણ આયનાને કારણે એ વિકાર હોય એવું જણાય છે. આ વાત છે. તો આ તત્વતઃ જાણવું, મૂળ વસ્તુ શું છે એને જાણવી, ઓળખવી, એને પ્રાપ્ત કરવી, એનું જ્ઞાન હોવું. જ્ઞાન માટે જેટલી ગંભીરતાથી આગળ કહેવાયું છે બધું જાણી લઈને આપણે કહીએ તો યહ એવમ વેત્તિ પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈઃ. પ્રકૃતિને એના ગુણો સહિત અને પુરુષને એના ચૈતન્યમય તત્વ સહિત જે માણસ જાણે છે તે સર્વથા વર્તમાનોપી. એ જે પરિસ્થિતિમાં હોય તે પરિસ્થિતિમાં ભલે રહ્યો, સર્વથા વર્તમાનોપી, સર્વ રીતે વર્તમાન હોય, જે કઈ કર્મ કરતો હોય, સંસારની અંદર બધાની સાથે રહેતો હોય, ખાતો હોય, પીતો હોય, સૂતો હોય, બધા જ કર્મ કરતો હોવા છતાં જ્ઞાન હોવાને કારણે એ હું કરું છું એવો અહંકાર, કર્તૃત્વ ભાવ એની અંદર આવેલો હોતો નથી. અને એટલા માટે નસ ભૂયો વિજાયતે, એ ફરી જન્મ પામતો નથી. અર્થાત એ જ્યાં જીવે છે ત્યારે પણ એ મુક્ત છે, પણ શરીર છે ત્યાં સુધી એ ચાલ્યા કરશે. એક વખતે માટલું બનાવવા માટે કોઈ પ્રજાપતિ હોય એ જોરથી ચાકડાને ફેરવે એટલે પછી એ ચાકડો પોતાની મેળે ચાલ્યા કરે, એની અંદરની જે ભ્રમણ શક્તિ છે એ પૂરી થઈ જાય ત્યાં સુધી એ ચાલ્યા કરશે. એ જ રીતે માણસ પણ, વ્યક્તિ પણ જો એને તત્વજ્ઞાન થયું છે તો એ શરીર છે ત્યાં સુધી એ જીવતો છે એવું આપણને લાગ્યા કરશે, પણ પછી એ શરીરની સમાપ્તિ થઈ પછી એને બીજા શરીરની અંદર જવાનો પ્રશ્ન ઊભો થતો નથી, એટલે સંસરણ પૂરું થઈ જાય છે, એના માટે સંસાર પૂરો થઈ જાય છે, એને આપણે મોક્ષ કહીએ છીએ, એને આપણે મુક્તિ કહીએ છીએ. મુક્તિ તો શેનાથી છે? શેનાથી મુક્ત થવાનું? સંસારથી મુક્ત થવાનું. પણ સંસારથી બંધાયેલો જ ન હોય એને મુક્ત થવાનું ક્યાં રહ્યું? જે જાણે છે કે આ બંધાયેલો છે એ તો પડછાયો છે, હું નથી, એવું જો જ્ઞાન હોય તો એ બંધાયેલો છે જ નહીં, પણ એવું જ્ઞાન ન હોય ત્યારે એ બદ્ધ છે. આ બંધ અને મોક્ષની જે વાત છે એ જુદી જુદી રીતે પણ સરસ રીતે આપણને સમજાવેલું છે. અને તે એમ કહે છે કે જ્ઞાનની ક્ષણ એ જ મોક્ષની ક્ષણ છે, પછી જીવન હોય કે પછી જીવન ના હોય. અને જ્ઞાન એ માત્ર ઇન્ફોર્મેશન, માત્ર માહિતી નથી, આમ છે ને આમ છે એમ કોઈએ વ્યાખ્યાન આપી દીધું અને એ વ્યાખ્યાન આપણે સાંભળી લીધું અને સાંભળ્યા પછી આપણે વિચારીએ કે હા વાત સાચી છે, ઈશ્વર, જીવાત્મા, પરમેશ્વર આ બધું એક છે અને આ શરીર જે છે એ તો દુનિયાવી છે, એની સાથે મારે કોઈ નિસ્બત નથી, આવું મેં વાંચ્યું છે. પણ એના સુખ દુઃખને પોતે જો અનુભવતો હોય તો એ એનું જ્ઞાન નથી. જ્ઞાન અનુભૂતિ પૂર્વકનું જ્ઞાન હોવું જોઈએ. એટલે આપણે પેલા ત્રણ રસ્તાની વાત કરતા હતા, બહુ શ્રુત હોય, જેણે બહુ વાંચ્યું, બહુ જ્ઞાન મેળવ્યું, પણ એ જ્ઞાન મેળવ્યા પછી એ માહિતી જ મેળવી છે
એનું એને જ્ઞાન થયું નથી એમ આપણે

બચવું જોઈએ. તો જે જ્ઞાનવાન છે એ સ્વયં મુક્ત છે, અને જ્ઞાન જે છે તે આ ક્ષર અને અક્ષર એ વચ્ચેનો ભેદ ખબર હોય, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બંને વચ્ચેનો ભેદ ખબર હોય, પુરુષ અને પ્રકૃતિ એ બંને વચ્ચેના ભેદને પામી લીધો હોય, તો એને પુનર્જન્મ નથી, એ મુક્ત જ છે. આ પ્રમાણે 13મા અધ્યાયના

0: नस भूयो विजायते एम अपने 23मा श्लोक सुधी चाल्या छीए। હવે આપણે 24મા શ્લોક થી જયારે મળીશું ત્યારે ચાલવાનું છે અને એ આપણે હવે પછી જોવાના છીએ। ત્યાં સુધી આપણે સમયની શક્તિઓને માન આપીએ અને અહીંયા સમાપન કરીએ।
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત। આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

हाय नमस्कार, दिस इज आरजे अंजलि। वेलकम टू माय शो सॉन्ग्स महफिल। हा, ગીતોનો એવો સફર જેમાં એવા ગીતોની વાતો થશે, એવા ગીતો આજે સાંભળવા મળશે જે ગીતો આ સમયની ધારામાં ક્યાં ખોવાઈ ગયા છે। હા, મૂવીઝ જ્યારે આવે છે ત્યારેના ગીતો બહુ ફેમસ થાય છે, પરંતુ જ્યારે મૂવીઝ ઓલ્ડ થઈ જાય છે એટલે કે સમયની એલે પાર પહોંચી જાય છે ત્યારે એના ગીતો પણ ક્યાંક ને ક્યાંક ભૂલાઈ જવાય છે। હા, ક્યાંક આપણે સાંભળી લઈએ છીએ, પરંતુ રોજિંદા જીવનમાં લાઈક વારંવાર સાંભળવા નથી મળતા, અને આવા જ ગીતો હું તમારી માટે લઈને એટલે શોધીને લઈને આવતી હોઉં છું। આજનો જે ફર્સ્ટ સોંગ છે એ કંઈક આવું છે। હા, મૂવી તમે સાંભળી હશે, મૂવીનું નામ છે અફલાતૂન, અને આ મૂવી એવું છે જેમાં અક્ષય કુમારના ડબલ રોલ આપણને જોવા મળે છે। મૂવી 1997માં રિલીઝ થયું હતું, જેમાં ઉર્મિલા માતોંડકર અને અક્ષય કુમારની જોડી જોવા મળે છે, પરંતુ ટ્વિસ્ટ એ છે કે આમાં અક્ષય કુમારના ડબલ રોલ છે। યસ, મૂવી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, અને એવું કહેવાય ને કે ડબલ રોલ છે એમાંથી એક સારો છે વ્યક્તિ અને એક વિલન બતાવ્યો છે। પરંતુ આ મૂવીમાં શું થાય છે ને કેવું થાય છે એ તો જોવાનું રહ્યું, કેમ કે જો તમને મોકો મળે તો આ મૂવી જરૂરથી જોજો। બટ આપણે વાત કરી રહ્યા છીએ સોંગની, આ સોંગ સાંભળીને તમને એક તો કંટાળો નહીં આવે, એના જે બીટ્સ છે એ સાંભળીને તમને બહુ મજા આવશે, અને સોંગના જે લિરિક્સ છે એ પણ ગજબ છે। યે ખબર છપવા તો અખબાર મે, પોસ્ટર લગવા તો બજાર મે। યસ યસ, અને આ સોંગની વાત ચાલી રહી છે તો ચાલો ને આ સોંગ આપણે સાંભળી જ લઈએ। લેટ્સ પ્લે અવર ફર્સ્ટ સોંગ, યે

હાય નમસ્કાર, વેલકમ અગેન. ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલપુર. એમાં સોંગ્સ મહેફિલ મારો શો છે અને આપણે એવા એવા સોંગ્સ લઈને આવીએ છીએ જે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા છે. યસ, હવે હું જે સોંગ વિશે વાત કરવાની છું એ જે મૂવીનું છે, એ મૂવીનું નામ છે મેં ખિલાડી તું અનાડી. યસ, આ મૂવીનું ટાઇટલ સોંગ પણ બહુ મસ્ત છે, પરંતુ સાથે સાથે આમાં એક રોમેન્ટિક સોંગ છે અને એ સોંગ જ્યારે આવ્યું હતું ત્યારે એટલું હિટ ગયું હતું. એ સોંગનું નામ છે ચુરા કે દિલ મેરા ગુરિયા ચલી. યસ યસ, અને આ સોંગ તમે પણ અવારનવાર સાંભળ્યું હશે. ઘણા બધા એવા ડાન્સ કોમ્પિટિશનના શો ચાલતા હોય છે એમાં પણ અવારનવાર આપણે આ સોંગ સાંભળતા હોઈએ છીએ, પરંતુ રેડિયો પર આ સોંગ હું ફરીથી મૂકું છું તમારી માટે જેથી તમને પણ તમારા એ 90s જમાનો ફરી યાદ આવી જાય. 1994માં આ મૂવી રિલીઝ થયું હતું. જેમણે આ સોંગ ગાયું છે એટલે કે અલકા યાજ્ઞિક અને કુમાર શાનુ, આ બંનેની જોડીએ ઘણા બધા એવા સોંગ્સ છે જે સાથે ગાયા છે અને એ સોંગ્સ ઘણા હિટ પણ ગયા છે. મૂવીમાં જે હીરો અને હિરોઈન છે એટલે કે અક્ષય કુમાર એન્ડ શિલ્પા શેટ્ટી. યસ, અને બંનેની જોડી હોય એટલે સોંગ તો મસ્ત હોવાનું જ. તો ચાલો હવે આ સોંગની વાત થઈ ગઈ છે તો લેટ્સ પ્લે અવર સેકન્ડ સોંગ ચુરા કે દિલ મેરા ગોરિયા ચલી.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આર જાંજલી. વેલકમ અગેન. આપણે સાંભળી રહ્યા છીએ રેડિયો પાલમપુર 90.4 FM પર સોંગ્સ મહેફિલ. હવે થર્ડ જે સોંગની હું વાત કરવાની છું એ મૂવીનું નામ છે દિલ વિલ પ્યાર વ્યાર. યસ, એ નહીં દિલ વિલ પ્યાર વ્યાર મેં ક્યાં જાનું રે, ના ના ના, આ એ સોંગ નથી, આ એ મૂવીનું નામ છે. અને મૂવી જે 2002માં રિલીઝ થયું હતું, આ એક રોમેન્સ અને મ્યુઝિકલ મૂવી છે. અને આ મૂવીમાં એક સુંદર સોંગ છે, સોંગનું નામ છે હા.

યસ, અને આ સોંગ મેં ઘણા સમય પહેલાં સાંભળ્યું હતું, પરંતુ આજે તમારી માટે જ્યારે શોધતી હતી કે કયા એવા સોંગ્સ છે જે આપણે અવારનવાર હમણાં સાંભળતા નથી અથવા તો આપણને સાંભળવા મળતા નથી, એમાંનું એક આ સોંગ મને ગમ્યું. અને આ સોંગમાં જે હીરો છે એટલે કે માધવન, એન્ડ જે હિરોઈન છે એટલે કે નમ્રતા શિરોડકર. હવે આ જે સોંગ છે એ 2002 દિલ વિલ પ્યાર વ્યાર મૂવી રિલીઝ થયું એની સાથે જ રિલીઝ થયેલું. આમાં જે મ્યુઝિક ડાયરેક્ટર છે એટલે કે આર ડી બર્મન, અને જેમણે ગાયું છે લતા મંગેશકરજી. તો ચાલો હવે આ સોંગની વાત થઈ ગઈ છે તો ચાલો આજનું આ થર્ડ સોંગ પણ સાંભળી લઈએ. ક્યા જાનું સજન હોતી હૈ ક્યા ગમ કી શામ.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. હવે એ સોંગ લઈને આવી ગયું છું તમારી માટે, જે તમે શ્યોર એક વાર તો સાંભળ્યું હશે. યસ, સોંગ છે મુકાલા મુકાબલા હોગા હો લેલા. યસ, હા. અને આ સોંગ એટલે કે આ સોંગ જ્યારે પણ સાંભળીએ, આપણને પ્રભુ દેવાના એ સ્ટેપ્સ યાદ આવી જાય, ડાન્સ મૂવ્સ યાદ આવી જાય, અને સોંગના દ્રશ્યો પણ યાદ આવી જ જાય. આમાં પ્રભુ દેવા અને નગમાજીની જે એક્ટિંગ છે સોંગમાં એ પણ, અને જે ડાન્સ સ્ટેપ બતાવ્યા છે, બધું જ આપણને ફરીથી રિમાઇન્ડ થઈ જાય એવું આ સોંગ છે. સોંગ જે મૂવીનું છે એ કલધન મૂવી છે, અને એ 1994માં રિલીઝ થઈ હતી. એમને જે ડાયરેક્ટર છે એસ શંકર, અને એમના મ્યુઝિક જે એમને આપ્યું છે એટલે કે એ આર રહેમાન. અને જ્યારે એ આર રહેમાન જેવાનું સોંગ હોય, મ્યુઝિક હોય, ત્યારે તો પછી શું પૂછવાની વાત. યસ, એટલે કે આ સોંગ એ તમારી માટે એક 100% પેકેજ છે કે તમે એકવાર સાંભળો એટલે તમને સ્ફૂર્તિ ના હોય શરીરમાં તો પણ આવી જવાની, અને તાજગીથી તમે છવાઈ જાય એટલે તમારામાં એક જુસ્સો આવી જાય એવું આ સોંગ છે. તો ચાલો હવે સોંગનું આ વાત કરી રહ્યા છીએ. અને આ મૂવી, યસ, આ મૂવી જ્યારે બન્યું હતું ત્યારે એનું 3 કરોડ જેટલું બજેટ હતું. ઇવન આ મૂવી તમિલ લેંગ્વેજમાં હતું. સો મૂવી રિલીઝ થયું, એમાં જેમણે જેમણે કામ કર્યું એમાં પ્રભુ દેવા, નગમાજી, વાદીવેલુ, ધન એસપી, બાલા સુબ્રમણ્યમ, ધન બાલકુમારમ અને ગિરીશ કર્નર, એવા બીજા ઘણા મોટા ઉચ્ચ લેવલના કલાકારો એ આ મૂવીમાં હતા. આ મૂવી તમે હમણાં પણ જોઈ શકો છો.

પ્રાઇમ વિડીયો છે એમાં પણ હમણાં છે, એટલે તમે જો મૂવી ના જોયું હોય ને તમને ઈચ્છા હોય મૂવી જોવાની તો તમે જોઈ શકો છો. પરંતુ આપણે સોંગની વાત કરી રહ્યા છીએ એટલે ચાલો હવે સોંગ સાંભળવાનો સમય આવી ગયો છે. લેટ્સ પ્લે અવર સોંગ મુકાલા. યસ.

1989માં રિલીઝ થયેલું મૂવી પરિંદા, જેમાં આ સોંગ જેમણે ગાયું છે એટલે કે આશા ભોસલેજી અને સુરેશ વાડકરજી. આ સોંગમાં જે હીરો અને હિરોઈન છે એટલે કે અનિલ કપૂર અને માધુરી દીક્ષિત. તમને આટલું બધું જણાવ્યા પછી તમને આઈડિયા આવી ગયો હશે કે હું કયા મૂવીની વાત કરું છું. પરિંદા મૂવીનું આ જે સોંગ છે એનું નામ છે

યસ. અને જ્યારે આપણે આ સોંગ સાંભળીએ ત્યારે એક અલગ જ માહોલમાં આપણે પહોંચી જતા હોઈએ છીએ. અને આ માહોલમાં તમે હો એટલે મારે કોઈ દખલગીરી કરવી નથી, એટલે હું હવે પ્લે કરવા જઈ રહી છું આ સોંગ. લેટ્સ પ્લે.

હેલો, હાય, નમસ્કાર, ધીસ ઇઝ અર્જનજલી, વેલકમ અગેન. આપણે સાંભળી રહ્યા છીએ સોંગ્સ મહેફિલ. એક મૂવી આવ્યું હતું ઇન 2001, મૂવીનું નામ હતું લજ્જા, જેમાં આપણે કાસ્ટ જોવા જઈએ તો એક તો અજય દેવગન છે, ધેન મનીષા કોઈરાલાજી છે, માધુરી દીક્ષિત છે, અને જેકી શ્રોફ છે, એવા ઘણા બધા બીજા પણ કલાકારો છે, આમાં રેખાજી પણ છે. હવે મૂવીનું જે આપણે સ્ટોરી સમજવા જઈએ તો મૂવી બેઝ મહિલાઓ પર છે. લાઈક એ કઈ કઈ પરિસ્થિતિઓમાં અને અલગ અલગ જગ્યાઓમાં એ કઈ કઈ પરિસ્થિતિઓમાં રહે છે, કેવી રીતે સ્ટ્રગલ કરે છે, કેવી રીતે બહાર આવે છે, એટલે દરેક જગ્યા ઉપર મહિલાઓની જે સ્થિતિ છે એને દર્શાવવામાં આવી છે. લજા મૂવી જો તમે એકવાર ન જોઈ હોય તો તમારે શ્યોરલી જોવી જોઈએ. પરંતુ આ મૂવીમાં એક સોંગ છે જે એક પાર્ટી હોય છે એમાં ગાવામાં આવે છે, અને જે ગાય છે એટલે કે જેમને આ સંગીત આપ્યું છે એ તો અનુરાધા શ્રીરામ, એમનું અવાજ છે, એમને આ ગીત આપ્યું છે, અને ગીતનું નામ છે આ જાય.

યસ, આ થોડું તડકતું ભડકતું સોંગ મને લાગ્યું કે બહુ સ્લો સ્લો સોંગ આપણે સાંભળી રહ્યા છીએ, તો ઇન બિટવીન ધેમ તમને એક એવું સોંગ સંભળાવું જે એ સમયમાં પણ પાર્ટી વાર્ટીમાં વગાડતા હોઈએ એવા સોંગ્સ હતા. એટલે આપણે બહુ પહેલેથી એવા બધા સોંગનું કલેક્શન રાખતા હોઈએ છીએ. એવું નથી કે ફક્ત આ સમયમાં જ તડકતા ભડકતા સોંગ આવ્યા છે, બટ ઇન દેટ એરા પણ આપણે એવા સોંગ સાંભળતા હતા. 2001માં આવેલું આ સોંગ, જેમાં જે ડાન્સ મૂવમેન્ટ જેમને બતાવ્યા છે, એટલે કે ઉર્મિલા માતોડકર, અને જોઈએ હોય એટલે તમને એમના ફેસ એક્સપ્રેશન જોવાની વધારે મજા આવશે. જો તમે આ સોંગ ન સાંભળ્યું હોય તો લેટ્સ play our next song.

હેલો હાય નમસ્કાર, વેલકમ અગેન, ધીસ ઇઝ આરજે અંજલીને આજે આપણે સાંભળ્યું સોંગ્સ મહેફિલ અને એવા એવા સોંગ્સ મેં આજે તમારી સમક્ષ લઈને આવી જે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા હતા અને ફરીથી આજે આપણે સાંભળી લીધા. તમને કેવા લાગ્યા જરૂરથી કહેજો અને તમને આ જે હું શોધી શોધીને લાવું છું સોંગ્સ એ ગમે છે કે નહીં જરૂરથી કહેજો. આ શો તમને કેવો લાગે છે અને આ મારી પહેલ કેવી લાગે છે એ પણ મને જણાવજો. તમારી પાસે કોઈ એવા જૂના ગીતો હોય કે તમને લાગે કે હા આ પણ આપણે રેડિયો પર વગાડવા જોઈએ તો મને એ પણ મોકલી આપજો. અમારા વોટ્સએપ નંબર 9592966888 પર. હા, અને આ શોના પ્રતિભાવ મોકલવાનું ભૂલતા નહીં. હું આરજે અંજલી હવે વિદા લઉં છું. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશ તમને, પરંતુ જતાં જતાં આપણે ફરીથી એક મસ્ત મજાનું સોંગ સાંભળતા જઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બોલી અંજલી સફર કરાવતી મસ્ત મોજીલી અંજલી સાથે સફર વિથ અંજલી ને માણવા ઈચ્છતા હોવ તો આજે ટ્યુન કરો મંડે વેનસડે અને ફ્રાઈડે સફર વિથ અંજલી આરજે અંજલી ના સફર સાથે મસ્ત રહો વ્યસ્ત રહો સાંભળતા રહો રેડિયો પાલનપુર.

रेडियो पालनपुर बनासकांठा डिस्ट्रिक्ट केळवडी मंडळ संचालित सामुदायिक रेडियो स्टेशन अने आ समुदाय नी केटली रसप्रद माहिती आपणने सौने सांभळवा मळशे रेडियो पालनपुर पर। समग्र दिवस दरमियान विविध प्रकारना माहिती कायदाकीय स्वास्थ्य अने जागृति सभर कार्यक्रमों ने माणवा तमारी वातोना उकेल मेळवा माटे मस्त रहो व्यस्त रहो सांभळता रहो रेडियो पालनपुर 90.4 मेगाहर्ट्ज। हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर એટલે કે આપણા સામુદાયિક રેડિયો સ્ટેશન પર હું છું આરજે એઆર, આપનો દોસ્ત, આપનો હોસ્ટ, અને આપના વિચારોને એક વાર્તા સ્વરૂપે, હકારાત્મક ઘટના સ્વરૂપે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું। દર અઠવાડિયે મારા શોમાં મેં જોયેલી, ક્યાંક અનુભવેલી, તો ક્યારેક તમે મને કહેલી, પહોંચાડેલી કોઈ વાત કે જેને વાર્તા અને કથાનક સ્વરૂપમાં રૂપાંતરિત કરી હું આપ સૌ સુધી પહોંચાડું છું। મૂળ ઉદ્દેશ્ય આપણા સૌનો એક જ છે કે સાચી અને સત્ય હકીકત સમી આ દુનિયાની ઘટનાઓ કે જેને વાર્તા સ્વરૂપે આપણે એકબીજા સાથે વહેંચીએ, હકારાત્મકતાનો, શીખનો, કંઈક પોઝિટિવ વેલ્યુ આપણા જીવનમાં આવે, આવનારી જીવનના સંઘર્ષોની મુશ્કેલ ભરી પરિસ્થિતિઓમાં આપણે સૌ ટકી રહીએ અને જીવનને માણતા શીખીએ, આ જ રહ્યો છે। અને એટલે આજે પણ હું આપ સૌ માટે લઈને આવ્યો છું એક સુંદર મજાની વાર્તા, સત્ય ઘટના પર આધારિત છે અને આ વાર્તાનું નામ છે ફોર વ્હીલર। તમારા અને મારા જીવનમાં આજે ફોર વ્હીલર એ બહુ જ અગત્યનું છે। મને યાદ છે કે બાળપણના દિવસોમાં ટુ વ્હીલર એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું, ફોર વ્હીલર તો ખૂબ જ પૈસા ધનિક અને એમ કહેવાય કે એવા લોકો કે જે એકદમ VVIP આ સ્ટેટસ ધરાવતા હોય તેવા લોકો રાખતા। પણ આજે સર્વસામાન્ય આજની આધુનિક પ્રગતિએ આપણને સૌને ફોર વ્હીલર અપાવી દીધા છે। પણ આમ છતાં આ ફોર વ્હીલર પાસે પણ માનવીય સંબંધો અને લાગણીઓ, ક્યારેક સુંદર મજાના પ્રસંગો, સપનાઓ, જીવનનું સમગ્ર અર્ક પણ જોડાયેલો હોય છે। તો આજે વાત કરીશું આ ફોર વ્હીલર વાર્તાની, એક પરિવારની, સંઘર્ષની, સુખની અને ખુશીઓની વાત। પરંતુ આ વિરામ બાદ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

ફોર વ્હીલર. વાર્તાનું નામ છે અને વાર્તા એ શરૂ થાય છે એક નાનકડા શહેર, ટાઉન કહી શકાય, પરંતુ હવે વિકાસની હરણફાળ તેમાં પણ ભરાઈ રહી છે. મોટા માર્કેટ અને વિકાસના કેટલાક એવા પરિબળો ઉમેરાઈ રહ્યા છે અને એટલે આસપાસના વિસ્તારના ગામડાઓના લોકો પોતાના પરિવાર માટે જીવન આર્થિક સદ્ધરતા પામી શકે તે માટે રોજગાર, વ્યવસાય અને નોકરી ધંધા અર્થે શહેરમાં આવીને વસી રહ્યા છે. એવા જ એક યુગલની વાત છે જેમાં પુરુષ પાત્ર એ સરકારી નોકરીના પ્રયાસો કર્યા બાદ નથી મળી શકતી એટલે એક નાનકડી કરિયાણાની દુકાનનો વ્યવસાય શરૂ કરે છે અને તેના ધર્મપત્નીને સુંદર મજાની પ્રાથમિક શાળાની શિક્ષિકાની નોકરી તે જ શહેરમાં મળી રહે છે. બંને જણા હવે પગભર થયા હોવાથી ગામડામાંથી રોજ આવવું, બંનેના સમય સાચવવા અને રોજિંદા જીવનમાં પડતી નાની મોટી સમય અને વ્યવસ્થાઓની મુશ્કેલીઓને નિવારવા આ શહેરમાં આવીને વસે છે. સુખરૂપ જીવન, ઓછી સુવિધાઓથી ઓછા પગારમાં પણ બંનેનો વ્યવસાય આમ સરસ

કહેવાય. પણ એટલા રૂપિયા અને પોતાના પરિવારની, માતા પિતાની, ઘરના ભાઈ ભાંડુઓ નાના હતા એમની જવાબદારીમાંથી બચત કરીને શહેરમાં રહેવું થોડું મુશ્કેલ ભર્યું, પરંતુ એકબીજાના સાથ અને સહકારથી એ લોકો વિતાવી રહ્યા છે. પ્લાન કર્યો છે, એક આયોજન છે કે પોતાના પરિવારને, એટલે કે પોતાના દીકરા કે દીકરી જે સંતાન આવે તેમના માટે અમુક વર્ષોની બચત બાદ આપણે એમનો જન્મ થાય ત્યારથી લઈને મોટા થાય ત્યાં સુધીની, વધારે નહીં તો પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે સતત પ્રયાસ અને પ્રયત્ન કરતા રહીશું. આવા સુંદર ભવિષ્યના આયોજન સાથે નાનકડા મકાનમાં જ્યાં એક રૂમ જે ક્યારેક બેડરૂમ બની જાય, ક્યારેક બેઠક રૂમ, એની પાછળ નાનકડું રસોડું અને આગળ એક નાનકડી ઓસરી ધરાવે છે. આવા સુંદર પરંતુ નાનકડા મકાનમાં આ પરિવાર પોતાની ગૃહસ્થી શરૂ કરે છે. હવે જીવનના વળાંકો ક્યાં લઈ જાય છે, સપનાઓ ક્યાં પૂરા થાય છે, આ બધી જ વાતોને માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

જીવનનું ઘટમાળ શરૂ થઈ જાય છે. માણસને મુશ્કેલીઓ પણ આવે છે, તહેવારો સાથે ખુશીઓ પણ આવે. સુખની ચાવી મળતી રહે તો દુઃખની થોડીક નાની તકલીફો પણ આવે. પરિવારના સંઘર્ષ સાથે પોતાના નાના ભાઈ બહેનોની જવાબદારીને એમના ભવિષ્યને સિક્યોર કરતાની સાથે જ હવે આ નાનકડો પરિવાર આ નાનકડા શહેરમાં પોતાના બાળકનું આયોજન કરે છે. ઈશ્વરની કૃપાથી સુંદર મજાનો દેવ સમાન રૂપાળો દીકરો પણ આ પરિવારમાં જન્મ લે છે. નાનકડી અમથી આ દુનિયાની અંદર આખા દિવસની દોડધામ, દીકરાની સાર સંભાળ અને આ બધું વહેંચાયેલી કામ

કામગીરીમાં આ યુગલ પાર પાડતું રહે છે. એમની પાસે કોઈ સુખરૂપ સમય હોય ને તો એ છે કે રાત્રે મળીને જ્યારે દીકરો સૂઈ જાય ત્યારે મોઢા ક્યારેક લીંબુ પાણી તો ક્યારેક ગળ્યા એક નાનકડા શરબતના પ્યાલા સાથે, તો પછી ક્યારેક બહુ જ થકાવટ હોય તો કોફી સાથે પોતાની નાનકડી ઓસરીમાં બે ખુરશીઓ લઈ અને બંને આયોજન, ભવિષ્યના સપનાઓ, દીકરાની આખા દિવસની યાદો, શું તોડ્યું છે, શું સાચવ્યું છે અને ભવિષ્યમાં એના માટે શું લાવવાનું છે, વાતો કરતા કરતા આખા દિવસનો થાક ઉતારે છે અને નિંદ્રાને વશ થાય છે. જીવનમાં દરેક માણસના સંકલ્પો અને સપનાઓ જુદા જુદા હોય, પણ એની પાછળનો આશય અને ધ્યેય પરિવારનું સુખ અને સંતાનોને એક સુખરૂપ જિંદગી આપવાનું હોય છે. શિવ અને પાર્વતીએ સર્જન કર્યું આ ધરાનું અને ધરા પરની આ સૃષ્ટિનું. એમનો પણ ઉદ્દેશ્ય એ જ રહ્યો કે મારા સંતાનો પોતાના જીવનની સફરને ગમે તેટલી મુસીબતો આવે પણ પાર પાડે હિંમતથી. એમ દરેક માતા પિતા બાળક માટે પણ આવા સપનાઓ જોતા હોય છે. પોતાના જીવનમાં ટુ વ્હીલર લાવતા લાવતા એ લગભગ એમનો દીકરો એ 15-16 વર્ષનો થયો ને ત્યાં સુધી એમને આયોજન નહોતું કર્યું, વિચાર કર્યો હતો, પણ દીકરા માટે રમકડામાં ઇલેક્ટ્રોનિક ચાલતી બાબા ગાડીઓમાં એ બાઇક અને ફોર વ્હીલર પણ લાવી ચૂક્યા હતા. આ સપનાઓ ક્યાં પહોંચે છે એની વાત કરીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

દીકરો તો 16 વર્ષનો થઈ ગયો, પણ 16 વર્ષની એની જીવન યાત્રાઓનો સામાન પેલા ખૂણામાં એક નાનકડા પીપમાં સાચવી રાખ્યો. ક્યારેક મોંઘા દાટ રમકડાઓ લઈ આવતા અને દીકરો એક જ રાતમાં રમતા રમતા તોડી દેતો ને, તો એને સાચવીને મૂકી રાખ્યા. ક્યારેક પોતાની કેટલીક વસ્તુઓ, પ્રથમ લાવેલો મોબાઈલ કે જે બહુ જ બચત કરીને 4 મહિનાના બચતના રૂપિયામાંથી લાવેલા અને લગભગ 10 દિવસના અંતે જ એ મોબાઈલને દીકરાએ રમતા રમતા પછાડ્યો અને તૂટી ગયેલો, સાજો પણ ન થઈ શકે. અને બીજો મોબાઈલ તો આવતા બીજા 8 મહિના થયેલા. એ મોબાઈલને પણ એમને એક થેલીમાં પેક કરી અને મૂકી રાખ્યો. દીકરાને કેટલાય રમકડાઓની સાથે જેમ ભણતો આગળ વધતો ગયો તેમ નોટબુક અને ચોપડી ફાડી દે, એને મનગમતો કંપાસ બોક્સ, એનું પહેલું દફતર, અને એની હાલત તો તમે જુઓ તો દીકરો એટલો તોફાની, કારણ કે લાડ અને પ્યાર એ જ્યાં સુધી સમજણ ન આવે ત્યાં સુધી દરેક વસ્તુને બગાડી કે તોડી નાખવાની વૃત્તિ ધરાવતા હોય છે. અને આ દીકરાના હાથે તૂટતી વસ્તુઓ પોતાની હોય, પત્નીની હોય કે પછી દીકરાએ પોતે તોડેલી, બધી જ વસ્તુઓને ભેગી કરી રાખતા. અરે, એ જ્યારે 5મા ધોરણમાં હતો ત્યારે પડોશીના બાળકની, એના દીકરાની એક મોંઘી દાટ પેન એને રમતા રમતા ફેંકી દીધેલી અને પછડાવાના કારણે શાળામાં એ તૂટી ગયેલી. અને એના માતા પિતાએ જ્યારે ઝઘડો કરેલો ત્યારે એમણે એને નવી પેન લાવી આપી એ બાળકને, ત્યારે એ તૂટેલી પેનને પણ એમને એક નાનકડા બોક્સમાં મૂકી રાખેલી. તમને થતું હશે કે આ બધી જ બાબતો એટલે કરતા હશે કે દીકરો મોટો થાય એટલે એને કહેવા થાય કે તે આ તોડ્યું હતું, એવું જ હશે કે કંઈક બીજું? આવો માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર પર. આ તૂટેલી વસ્તુઓનો કબાડ એ સાચવવા પાછળના કોઈ કારણો હોય કે ન હોય, એમને એ દરેકની સાથે એક નોટ અને એક ડાયરીમાં એના પાનાઓમાં આ વસ્તુઓ શા માટે રાખી છે, સિદ્ધને

રાખી છે એ પણ ટપકાવેલું. માતા પિતાજી અમારી વાતને સાંભળી રહ્યા છે એ સમજી ગયા હશે કે ક્યારે માતા પિતા બાળકને કંઈક શીખવાડવા માટે એનાથી થયેલા કોઈ પણ આવા કામને ન સાચવી રાખે, પણ હા, યાદ સ્વરૂપ એ સાચવી રાખતા હતા. હવે એ વાતને તો આપણે ત્યારે માણીશું કે જ્યારે સાચી વસ્તુનું ભાન થશે, પરંતુ એ પહેલા એમના જીવનમાં કાળક્રમે જ્યારે દીકરો 16 વર્ષનો થયો ત્યારે એમને પોતે પણ બહુ જ સપનાઓ સેવેલી ફોર વ્હીલરની આખી જ વાર્તાને સાચી ન કરી શક્યા, પરંતુ એક સુંદર મજાનું ટુ વ્હીલર લઈ આવ્યા. પોતે પણ ક્યારેક હવે જતા, પેલી બહારની અગાસીમાં તો હવે દીકરો મોટો થયેલો એટલે આ નાનકડા મકાનમાં કેવી રીતે એ બેસી શકે, એટલે એ અગાસીમાં હવે મકાન પણ એમને ખરીદી લીધેલું હોવાથી સીડી એ કાઢી અને ઉપર સુંદર મજાનું એક મોટું બેડરૂમ બનાવેલો અને એની આગળ સુંદર મજાનો ધાબા ઉપર છત ઉપર હિંચકો. એમને એમ કે ક્યારેક ઉપર જઈને બેસીશું, હવે અગાસી તો રહી નથી પણ ત્યાં જઈને વાતો કરીશું, સપનાઓની યાદોની અને આવનારી જિંદગીની થોડીક હળવાશની પળોની. પણ હવે દીકરો ત્યાં રહેતો હતો એટલે એને ડિસ્ટર્બ ન થાય તે માટે તેઓ નીચે જ બેસી રહેતા અને પેલી સીડીના કારણે અગાસી પણ ભૂલાઈ ગયેલી. પણ હા, સૂતા પહેલા પથારીમાં પડ્યા પહેલા એ થોડીક વાતો તો ત્યાં બેઠા બેઠા પણ પોતાના સપનાઓની કરતા રહેતા. જીવનનો ઘટનાક્રમ જ આ છે. ટુ વ્હીલર અને કેટલી મુસીબતથી, કેટલા વિચારોથી, કેટલા પૈસા ધીમે ધીમે ભેગા કર્યા દીકરાના ભણતર પાછળ અને હવે તો એને MBA સુધી પહોંચાડવાનો છે એનો લક્ષ્યાંક છે, એ માટેની બચત અને આ બધું જ વિચાર કરીને સખત તનતોડ મહેનતથી તેઓ આ અર્થ એટલે કે આર્થિક ઉપાર્જન મેળવતા હતા. આ બધી જ વાતોના ઘટનાક્રમમાં હવે સુંદર અને આમૂલ પરિવર્તન આવવાનું હતું. દીકરો ખરેખર સારા માર્ક્સ લઈ આવ્યો. થોડાક ખર્ચની સાથે આ પોતાના દેશની અને દેશ બહારની યુનિવર્સિટીઓમાં એને એપ્લાય કર્યો અને દીકરાને પણ માતા પિતાથી દૂર નહોતું જવું, એ વાત તો સાચી જ હતી, એટલે પોતાના જ રાજ્યની ટોપ મોસ્ટ યુનિવર્સિટીમાં એને 5 વર્ષના MBA કોર્સમાં એડમિશન મળી ગયું. દીકરો ત્યાં ગયો, એના હોસ્ટેલના ખર્ચ ને આ બધું જ નિભાવવામાં ફરીથી આ દંપતી ઓતપ્રોત થયું. આગળ શું થયું માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર. દીકરો હવે પાછો આવી ગયો ભણ્યા બાદ સારા માર્ક્સથી અને એણે બહુ જ સુંદર મજાની પોતાના શહેરથી દૂરના મેગા શહેરમાં એક જોબ પણ શોધી લીધી. હવે માતા પિતાને તો એની સાથે રહેવું હતું, પરંતુ નવી જોબ, મેગા શહેર અને અહીંનો ધંધો અને પોતાની પત્નીની નોકરી છોડીને થોડા ત્યાં પહોંચી શકે એટલે તેઓએ દીકરાને બહારે હૈયે પણ વિદાય કરી. ક્યારેક ત્યાં જઈ આવતા, મેગા શહેરમાં ફાવતું નહોતું પણ એ બધી ચકાચોંધ જોઈને આનંદ થતો હતો. એમને પણ ત્યાં રહેવાની ઈચ્છા એ સતત મનમાં વ્યક્ત થતી હતી અને રિટાયરમેન્ટના 1.5 વર્ષ બાદ દીકરા પાસે પહોંચ્યા. દીકરાને પણ હવે 2.5 વર્ષ નોકરીને થયા હતા અને બીજા 2 વર્ષમાં તો એને પ્રમોશન મળે તેવા ચાન્સીસ પણ દેખાતા હતા, કારણ કે એની મહેનત ઉત્તમ હતી. આ ચોક્કસથી એ આધુનિક રંગથી રંગાયો હતો અને આ બધા જ સપનાઓ સાથે આ રિટાયરમેન્ટ લઈ પોતાના કરિયાણાની દુકાનને બંધ કરી અને મેગા શહેરમાં તે જ કરિયાણું જ્યાંથી તે ખરીદતા હતા જથ્થા બંધ તેના એક શેઠને ત્યાં થોડુંક સમય મળે અને સમયમાં ઓતપ્રોત રહેવાય, ત્યારે એ ભાઈ ત્યાં જવાની નાનકડી એ મેગા શહેરમાં નોકરી શોધી લે છે અને પત્નીને પેન્શન સાથે આરામ કરવાની સલાહ સાથે દીકરા માટે એમના ફ્લેટમાં, કે જે ફ્લેટ 3BHKનો મોટો, કેટલી એમિનિટીઝ ધરાવતો હતો, ત્યાં વસવાટ કરવા પહોંચી જાય છે. પણ કહે છે ને કે સુખની પળો જીવવાનો મોકો આવ્યો. આ એમિનિટીઝની અંદર સુંદર મજાના હિંચકા હતા, અગાસી હતી, વોકિંગ વે હતો, ત્યાં ગજેબા હતા ગાર્ડનમાં, ત્યાં બેસીને એ સપનાઓની વાતો કરી શકતા. પણ ખબર નહીં, બહેનને અચાનક એટલે કે આ યુગલમાંના જે

દીકરાની માતા છે એને એક દિવસ બહુ જ તાવ આવ્યો અને આ જ્વરમાં ખબર જ ન પડી કે એમને શું થયું અને બીમારીવશ થવાના કારણે અચાનક એમનું દેહાંત થઈ ગયું. એકલા પડી ગયા પેલા ભાઈ, પણ સપનાઓની વાતો અને બંને જણાની જે યાદગીરીમાં ક્યારેક એમને પણ આવો વિચાર કરેલો કે બેમાંથી એક જતું રહે ને તો એ દીકરા માટે

પત્નીના દેહાંત બાદ હવે આ ભાઈ પણ પોતાની નોકરીને છોડી દે છે. હા, ઘરના નાના મોટા કામ કરે, દીકરાને મદદ થાય. ને દીકરાએ પણ કહેલું કે આરામ કરો ને. એ એટલો બિઝી રહેતો હતો કે ક્યારે સવારે નીકળે સાંજે આવે ખબર જ ન પડે. ભાઈ બહાર નીકળતા, ગજેબામાં બેસતા, હિંચકામાં ઝૂલતા અને જાણે પત્ની સાથે હોય ને એમ સપનાઓ અને યાદોને તાજી કરતા. અને દીકરાએ તો આ વર્ષે સુંદર મજાની કાર નોંધાવી. હા, આમ તો પતિ પત્નીના સપનાની જે કાર હતી ને એવા થોડાક ફીચર્સ હતા, પણ એમને જેવી કાર લાવી હતી એવી કાર તો આજના છોકરાઓને થોડી ગમે. એટલે કલરથી લઈને બધી જ વ્યવસ્થાઓ એ દીકરાએ પોતાની રીતે પસંદ કરી અને લઈ આવ્યો. પણ એમને સુખ હતું, ખુશી હતી કે આખરે ફોર વ્હીલરમાં બેસવા મળ્યું અને મારા પરિવારમાં આવી. દીકરી કોઈ હતી જ નહીં એમની, એટલે તિલક કરવા માટે અત્યાર સુધી તો પત્ની જે કામ કરતી હતી એ આ વખતે આ ભાઈએ પોતે કર્યું. અને પોતાની પત્નીનો ફોટો પણ તે કારમાં લઈ અને એ દિવસે પ્રથમ દિવસે મંદિર પણ ગયા. દિવસો બહુ સુંદર છે અને હવે દીકરાને પ્રમોશન મળ્યું છે. ધીમે ધીમે એમને, એટલે કે દીકરાના કહેવાથી, ગાડી શીખવાનું પણ શરૂ કર્યું, જેથી ઘરે એકલા હોય ને ક્યાંક જવું હોય, કોઈ વસ્તુ લાવી હોય તો ગાડી લઈને જઈ શકે. કારણ કે દીકરાને તો હવે પ્રમોશન બાદ કંપનીની ગાડી લેવા અને મૂકવા આવતી હતી. ગાડી ઠીકઠાક આવડી પણ ગઈ હતી, પણ કહે છે ને કે પાર્કિંગ અને આ બધી વ્યવસ્થાઓમાં તકલીફ પડે અને એમાં પણ એમની સોસાયટી, એટલે કે જ્યાં

ફ્લેટ સિસ્ટમ હતી ત્યાં નીચે મલ્ટી લેવલ પાર્કિંગમાં બહુ સાંકળાશ ભરી જગ્યામાંથી પાર્ક કરવું અને બહાર ગાડી કાઢવી એ આ ઉંમરે શીખેલા વ્યક્તિ માટે અને કદાચ હું તો કહીશ કે કોઈ પણ યુવાન માટે જો સહેજ ગાફલત કરીએ તો એ ગાડી ક્યાંક ને ક્યાંક સ્પર્શી જાય એટલી બધી ભીડ હોય છે મેગા શહેરમાં મેગા સિટીમાં આ પાર્કિંગ વ્યવસ્થાની આવું જ કંઈક બને છે અને પછી શું થાય છે એ માણીશું આપણે વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ

ગાડી તો શીખી લીધી, ચલાવતા પણ આવડી ગઈ, પણ ડરતા ડરતા દર વખતે આ પ્રકારની વ્યવસ્થાઓ કરતા હતા. એક વખત દીકરો થોડો બીમાર પડ્યો અને એમને ખબર હતી કે બીમારી થાય ત્યારે હવે ક્યારે ચૂક નહીં કરવાની, વધારે સમય લેવાનો નહીં. એટલે તુરંત દીકરાને કહ્યું કે બેટા, ભલે તારો ડ્રાઈવર કાલે આવવાનો હોય, આજે રજા છે, પણ હું તને લઈ જાઉં છું. દીકરાને તેઓ બહાર ગેટ પર પહોંચાડે છે અને પછી એ પાર્કિંગમાંથી ગાડી બહાર લઈને આવે છે ત્યારે ગાડીને ત્યાં ઝડપથી નીકાળતા એક પિલર સાથે સહેજ ઘસરકો લાગી જાય છે. બહાર ગાડી આવે છે એટલે દીકરો કહે છે કે પપ્પા, શું થયું? તમે ધ્યાનથી નથી ચલાવતા, તમને આવડી ગઈ છે છતાંય આ ઘસરકો થઈ ગયો, કેટલું બધું નુકસાન થયું, ને હવે આ તો રિપેર નહીં થાય, આ વીમામાં નહીં આવે, અને થોડુંક બેબાકળો થઈ ગયો. એમને કહ્યું કે થઈ ગયું, હવે છોડ ને, એના કરતાં તું ઇમ્પોર્ટન્ટ છે. પણ દીકરાના મનમાં તો પેલી ગાડીનું મહત્વ વધારે હતું, ફોર વ્હીલર ઇમ્પોર્ટન્ટ હતી. આખરે દવાખાને જાય છે અને દીકરાને 3 દિવસની માંદગી બાદ સાજો કરીને લઈ આવે છે. પણ એમને ત્યાં આ ઉંમરે દવાખાનાનો એક બીજો ચેપ લાગી જાય છે અને જેથી 5-1 દિવસ બાદ તેઓ અતિશય બીમાર થઈ જાય છે. બીમાર તો એવા થાય છે કે ત્યારે ધીમે ધીમે એમનો જ્વર વધે છે અને પછી એમના શરીરમાં શ્વાસની તકલીફને અચાનક એક દિવસે સવારે ચક્કર ખાઈને પડી જાય છે. દીકરો પણ કેટલાય દિવસથી પહેલાં ફોર વ્હીલરની ઘટના બાદ એમની સાથે થોડાક જાણે દુઃખી થયો હોય એમ, વાતચીત પણ ક્લિયરલી કરતો નથી. સવારે જાય છે અને સાંજે આવે છે. આ ઘટના બની હતી લગભગ 11 વાગે અને એ જ્યારે બપોરે 4-5 વાગે કામવાળા બેને કહ્યું કે ઘર ખોલતા નથી કાકા, તો ત્યારે એ ઘરે આવે છે અને જુએ છે કે પપ્પા તો બેભાન થઈ ગયા છે, ઢીલો થઈ જાય છે. એમને દવાખાને લઈ જાય છે, ટ્રીટમેન્ટ શરૂ થાય છે અને ડૉક્ટર કહે છે કે ખબર નથી, બીમારી તો છે જ, પણ એમનામાં જે જીવવાની ધગશ અને જોમ પણ નથી રહ્યા અને એટલે જ એમને કેટલાય દિવસથી પોષક તત્વો સભર ખોરાક પણ નથી લીધો અને એવું લાગે છે કે રિકવરી તો કદાચ નહીં જ થાય, પણ આવું નવું રહેશે ને તો એ 6-12 મહિનાથી વધારે જીવનને પણ નહીં ટકાવી શકે. હવે શું થયું, શા માટે આ બધા પ્રશ્નો બન્યા, એની નાનકડી વાત પણ વિરામ બાદ કરીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો આરજે એઆર સાથે રેડિયો પાલનપુર.

બીમાર થવાથી અને અશક્તિના કારણે ધીમે ધીમે ધીમે છઠ્ઠા દિવસે તે કોમામાં ચાણે જતા રહ્યા હોય તેમ બેભાન થઈ જાય છે. દીકરાને પણ અહેસાસ થાય છે કે પપ્પાને એકદમ શું થઈ ગયું, મારી કોઈ પેલી વાતથી તો ખોટું નથી લાગ્યું ને. વાસ્તવમાં વાત પણ સાચી જ હતી. ફોર વ્હીલરના સપના જિંદગી પર જીવ્યા, દીકરાને આગળ વધાર્યો અને આજે એક નાનકડા ઘસરકાથી દીકરાને એટલું લાગી આવ્યું કે એણે એની પાછળની હેતુ મનસાની બાબતને ગણકારી નહીં અને લગીર થોડાક ઊંચા અવાજે વળી લીધું હતું પોતાના પિતાને અને આ પરિસ્થિતિ સર્જાઈ હતી. ડોક્ટરે કહ્યું કે હવે તમે અહીંયા નહીં આવો તો ચાલશે, કારણ કે જેવા સાજા થશે, ભાનમાં આવશે તો અમે તમને કહીશું, પરંતુ તમે ઘરે જઈને કોઈ એવી એમની યાદગીરી વાતો કે એવી લઈ આવો, કોઈ ડાયરી હોય, કોઈ મોબાઈલમાં એમના રેકોર્ડિંગ હોય, ગીતો હોય, તો એ સંભળાવવાથી ફરક પડી શકે, કારણ કે જીવવાની જીજીવિષા જ આ વ્યક્તિમાં હવે રહી નથી. દીકરો ઘરે આવે છે, શોધતા શોધતા ખૂણામાં પોતાની મમ્મી અને પપ્પાના રૂમમાં એક નાનકડો પીપ જેવો પટારો છે એ જોવે છે, ખોલે છે, આશ્ચર્ય પામે છે કે કેટલી બધી વસ્તુઓ કે જે બધે જ બધી એને તોડી હતી એ પડી હતી. ફરીથી એનું મન ખાટું થાય છે કે મારા મમ્મી પપ્પાએ આ બધી વસ્તુઓ કે જે મેં તોડી હતી એ સાચવી રાખી છે, શા માટે? પણ ત્યાં એના હાથમાં એક નાનકડી ડાયરી આવે છે. ડાયરીના પાના ઉથલાવતા જાય છે ત્યારે એ સમજે છે કે કેટલીક વસ્તુઓ બહુ મહેનતથી, સાચી જ રીતે, બહુ બચતથી લાવેલી અને એમના દીકરાએ તોડેલી, ત્યારે એની ઘટનાના ક્રમમાં નીચે લખ્યું છે કે આજે મારા દીકરાએ આ વસ્તુને જ્યારે પછાડી, એટલે કે મારા મોંઘા દાટ પહેલી વખતે મારી પત્નીએ મને ગિફ્ટમાં દિવાળી પર આવેલા એ ચશ્મા કે જ્યારે એ તૂટી ગયા ને, ત્યારે મને અહેસાસ થયો અને આ વસ્તુ મેં એટલે સાચવી છે કે પહેલી વખતે દોડીને આવીને મને ભેટ્યો હતો અને એના ભેટવામાં આ ચશ્મા તૂટે તો શું ઇમ્પોર્ટન્ટ છે? તો શું એ વાતનું ઇમ્પોર્ટન્ટ છે કે ચશ્મા તૂટે કે મને ભેટ્યો? મારા માટે તો એ ભેટ્યો ને, એ વાત ઇમ્પોર્ટન્ટ છે. એક નાનકડો કંપાસ બોક્સ જૂનો કે જે એને બે જ દિવસમાં તોડી નાખેલો, જેના ઉપર પ્લાસ્ટિકના ડ્રોઈંગ અને કાર્ટૂનના ચિત્રો હતા 3D ઇમેજમાં, એની પાછળ લખ્યું હતું કે આજે મને શિખામણ મળી કે મારા દીકરાને છે ને 3D ને કાર્ટૂન ગમતા નથી, આવું કામ ફરીથી નહીં કરવાનું. એને છે ને સ્પોર્ટ્સ કાર વાળી વસ્તુ ગમે છે. ક્યાંય એમને વસ્તુને તૂટવાનું દર્દ નહીં, પરંતુ શીખવા મળેલું લાગણી ને પ્રેમની વાતો લખેલી. એક નાનકડી પેન કે જે એને યાદ આવે છે કે બીજા મિત્રની તોડી હતી, એ પણ સાચવેલી ને એની નોટ્સમાં પપ્પાએ લખેલું હતું અને મમ્મીએ પણ ટાંક્યું હતું કે દીકરાએ આજે એ વસ્તુનું અમને ભાન કરાવ્યું કે અમે હજુ સુધી એને મોંઘી વસ્તુઓ લાવી નથી શક્યા, એટલે એ સમજી નથી શકતો કે શા માટે આ વસ્તુઓ ન તોડવી અથવા તો તૂટી જાય ત્યારે કરસી ખાતર પણ સોરી કહેવું જોઈએ. આવી ઉમદા વાતોનો અર્ક જાણીને બધી જ વસ્તુઓને ભેટી પડે છે. એમાંની કેટલીક 4 અને 5 વાતો કે જ્યારે ચાલતા શીખ્યો, જ્યારે પહેલી વખતે સાયકલ પરથી પડી ગયો, ત્યારે એના પેન્ટ અને શર્ટ જે લસરકાથી ફાટી ગયેલા, આ બધી વસ્તુઓ લઈને હોસ્પિટલ જાય છે. અને પછી શું માણીશો? વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

એ દરેક વસ્તુ હોસ્પિટલમાં લઈ જઈ સુંદર મજાની મમ્મીનું પસંદગીનું એક સામાન્ય અને ધીમા અવાજનું જૂની ફિલ્મનું એક ગીત મૂકી અને બધી વસ્તુઓ સાથેની વાતને એ પુસ્તકમાં વાંચે છે, એટલે કે પેલી ડાયરીમાંથી. અને પછી અંતે કહે છે કે પપ્પા, એ ઘસરકો ભલે ને થયો, પણ સાલું મેં પણ એ શીખ્યું કે મારા પપ્પા છે ને મારા માટે કંઈ પણ કરી દે, ફરી હું બીમાર પડું તો કોણ મને મદદ કરશે. એટલે પપ્પા, એ ઘસરકાને તો આપણે રિપેર કરાવી લઈશું, પણ તમને સાજા કરવા તો તમારે જ પાછા આવવું પડશે. આવી બે દિવસની એને વાતો કરી અને ત્રીજા દિવસની સવારે 11 વાગે આંખો ખુલી હતી. એ વ્યક્તિએ ત્યાંથી ફરીથી જીવવાનું જોમ પ્રાપ્ત કર્યું અને પાછા આવ્યા. 1.5 વર્ષ સુધી જીવનને ધગશતાથી અને દીકરા માટે મહેનતથી જીવન જીવ્યું. દીકરા માટે સુંદર મજાની એક દીકરીને પસંદ કરીને પોતાની પુત્રવધૂ તરીકે લઈ આવ્યા અને આખરે સંતોષ મુક્ત જે રોગ અને જેના લીધે

એ થોડાક જ મહિનામાં જતા રહેવાના હતા. એની જગ્યાએ પોતાના જીવનની સુખની પળો માણીને ગયા. મૂળ અર્થ આ વાર્તાનો એ છે કે માતા પિતા હોય કે જીવન, આ બધામાં એમને કરેલી કોઈ પણ વસ્તુને નુકસાનીથી સાચવેલી બાબતની પાછળનો મૂળ ભાવ સમજવો જોઈએ. ફોર વ્હીલર આવ્યું તેની ખુશી કરતા ફોર વ્હીલરના ઘસરકાને લીધે પામેલી લાગણીઓના સંબંધોની ખુશી એ વધારે મહત્વની હતી, ખરું ને? તમે પણ તમારી આવી વાતોને મારા સુધી મોકલી આપજો 95 12 99 66 88 પર. સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે ઇન્સ્ટાગ્રામ, એક્સ, યુટ્યુબ, ફેસબુક, ઈમેલ થકી પણ અમને પ્રતિભાવ મોકલો અને આવી કેટલીક ઘટનાઓની વાતોને મોકલી આપો. આ સાથે રેડિયો ગાર્ડન પર અને અમારી મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરીને તમારા એપ સ્ટોર પરથી તમે અમારા સાથે સંપર્કમાં રહી શકો છો. આવતા અઠવાડિયે ફરી મળીશ આવી સુંદર મજાની હકારાત્મક વાતને લઈને. જીવનની ફિલસૂફી હંમેશા જીવનને માણવામાં અને કંઈક નવું જાણવામાં છે. ફરીથી મળીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર આરજે એઆરની સાથે. અલવિદા દોસ્તો.

સારું આપણા સૌનું બનાસકાંઠા. આ બનાસકાંઠામાં એક તાલુકો જેનું નામ પાલનપુર. જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રનું વિભાજન થયું એ સમયગાળાની આ વાત છે. લગભગ 1960-61 ની આસપાસ

એટલે કદાચ કહી શકાય કે સમગ્ર જિલ્લામાં એક મોટું નગર હશે, પણ અત્યારના જેટલું વિકસિત પાલનપુર એ સમયે નહોતું. આવા પાલનપુરમાં પહેલાથી જ રેલવે લાઈન લાગેલી જે દિલ્હી તરફ જાય, અને આ રેલવે સ્ટેશન હોવાના કારણે, જંકશન રેલવે સ્ટેશન હોવાના કારણે, રેલવેનો સ્ટાફ અને રેલવેના લગત અધિકારીઓ ત્યાં જ બાજુના ક્વાર્ટર્સમાં રહે. આવો જ એક પરિવાર રમેશભાઈ સોલંકીનો. રમેશભાઈને એક દીકરી, દીકરીનું નામ હંસા. નાની હંસા, સૌને ગમે એવી હંસા. બે નાની નાની ચોટલી, ફ્રોક, ચાંદલો, હાથમાં નાની બંગડી, અને હંસા આખો દિવસ એ રેલવે કોલોનીના આગળ પાછળ રમતી હોય. કોલોનીમાં રહેતા બધા એનું ધ્યાન પણ રાખે. સાંજ પડે હંસાને એના ઘેર મૂકવા કોઈ ના કોઈ જુદા જ માણસ આવતા હોય. હંસા કોલોનીમાં કોઈ પણ ના ઘરે રમી શકે, ક્યાંય પણ રમી શકે, કારણ હંસા આ કોલોનીમાં સૌથી નાનું બાળક હતી. દિવસ પસાર થતા ગયા. 4-5 વર્ષની હંસાની ઉંમર હશે, અને કશુંક થયું કે હંસા રમતા રમતા રેલવે ટ્રેક બાજુ પહોંચી ગઈ. ત્યાં એનો પગ લપસ્યો અને પડી તરત એ ઊભી ન થઈ શકી. અને આ વખતે એક રેલવે એન્જિન જે ડબ્બા લેવા માટે, ડબ્બાને બાંધવા માટે જઈ રહ્યું હતું, એ એના હાથ ઉપરથી પસાર થઈ ગયું અને હંસાના હાથ કોણીથી 4-5 ઇંચ મોટા, એટલે કે કોણી સુધીના એના બંને હાથ કપાઈ ગયા. હવે હંસાના શરીરમાં, એના શરીરમાં 10 આંગળીઓ નથી, માત્ર અને માત્ર એની બંને કોણી આગળ કઈક એક શંકુ આકાર જેવું, કે ડોક્ટરે ઓપરેશન કરીને બનાવી આપેલું એવું, બંને હાથે, એના બંને હાથે ખોળ કહી શકાય, બંને હાથ પૂરા ન કહી શકાય એવી દશા. રમેશભાઈ સોલંકી સતત ચિંતા કરે કે આ મારી દીકરીનું શું થશે, આ દીકરીનું ભવિષ્ય શું, આ દીકરીને આગળ કઈ રીતે વધારવી. આ ચિંતામાં ને ચિંતામાં તેઓ ફરતા હતા. પણ કહેવાય છે ને કે કોઈક તો એવો વ્યક્તિ મળી રહે કે જે આપણને સહિયારો આપે. આવા જ એક સહિયારો આપનાર પાલનપુરની શાળાના શિક્ષક સુરેશભાઈ જોશીએ તેમને સલાહ આપી કે દીકરીને ભણાવો. આ બાજુ રમેશભાઈનું કેવું છે કે પણ દીકરીને હાથ નથી, એ લક્ષ્ય શું, શાળાના બીજા વિદ્યાર્થીઓ કરતા જુદી પડશે. ત્યારે સુરેશભાઈએ કીધું કે આ તમામ જવાબદારી મારી છે, તમે દીકરીને ખાલી પહેલા ધોરણમાં પ્રવેશ આપો. આ રમેશભાઈ એક એવા શિક્ષક, એમના માટે કહી શકાય કે હું ચિત્રું છું, ચિત્રી જ છે તેવું ચિત્રાવી જાણું છું. હું ચિત્રું છું, ચિત્રી જ છે તેવું ચિત્રાવી જાણું છું. અવનવું ચિતરનારને સર્જન હાર બનાવી જાણું છું. હું શિક્ષક છું, હું સર્જક છું. આ રમેશભાઈએ હંસા પાછળ વિશેષ મહેનત કરવાની શરૂ કરી. બીજા વિદ્યાર્થીઓ જે આંગળીથી પેન પકડીને લખવાની શરૂઆત કરતા હતા, આ સુરેશભાઈ જોશી સાહેબે હંસાને બે હાથ વડે પેન પકડી લખવા માટેની પ્રેક્ટિસ આપી, તાલીમ આપી. થયું એવું કે ધીરે ધીરે હંસા લખતા શીખતી થઈ. હંસા જેમ જેમ લખતી ગઈ, લખતા શીખતી ગઈ, મૂળાક્ષરો લખે, નાના શબ્દો લખે, નાના વાક્યો લખે. પણ રમેશભાઈએ જોયું કે નાના વાક્યો લખતી વખતે કાગળ હલી જવાના કારણે એ સીધે સીધું લખી શકતી ન હતી. આ કારણે રમેશભાઈએ એને પેડ આપ્યું જેનાથી એનો કાગળ હલી ન જાય.

0: રમેશભાઈ ખૂબ મહેનત કરી. એક પછી એક ધોરણ દીકરી આગળ વધતી ગઈ. રમેશભાઈ પણ વારંવાર વિનંતી કરીને, શાળાના આચાર્યોને વિનંતી કરે, અધિકારીઓને વિનંતી કરે, અને હંસા જે ધોરણમાં હોય એ જ ધોરણ માટે તેઓ પ્રશિક્ષક થાય. આમ થતા થતા હંસા પાંચમા ધોરણમાં આવી. રમેશભાઈ તે વખતે પાંચમા ધોરણના વર્ગ શિક્ષક અને આપણા દેશના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી. કહેવાય છે કે ઇન્દિરાબેન ગાંધીના અક્ષર પણ ખૂબ સરસ, અને એમને એવી લાગણી કે ભારતના વિદ્યાર્થીઓના વિદ્યાર્થી કાળથી જ એમના અક્ષર સુધરે એ માટે પ્રયત્ન કરવા જોઈએ, અને એ માટે સમગ્ર દેશમાં સુલેખન સ્પર્ધાનું આયોજન થયું. આખા દેશના તમામ રાજ્યોએ આ સ્પર્ધામાં ભાગ લીધો. સૌ પ્રથમ તાલુકા કક્ષાએ, પછી જિલ્લા કક્ષાએ, પછી રાજ્ય કક્ષાએ, અને એમ પસંદ કરતા દરેક રાજ્યમાંથી પ્રથમ ત્રણ નંબર આવેલા હસ્તાક્ષરને દિલ્હી મોકલવામાં આવ્યા. સમગ્ર દેશમાંથી આ રીતે દરેક રાજ્યમાંથી ત્રણ સારા હસ્તાક્ષર ધરાવનાર પત્રો એકઠા થયા, ને એમાં ત્રણ નંબર આપવામાં આવ્યા. મિત્રો, સમારંભ થયો. તેના સૌથી સારા હસ્તાક્ષર સેવા ભારતના ત્રણ વિદ્યાર્થીઓને ભારતના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી સન્માન આપવાના છે, એમને સન્માનિત કરવાના છે. હોલ ખીચોખીચ ભરાયેલો છે. ત્રીજા નંબરની જાહેરાત થઈ. મને ચોક્કસ ધ્યાન નથી, પણ કદાચ મહારાષ્ટ્રથી ત્રીજા નંબરનું ઇનામ મળ્યું. બીજા નંબરે રાજસ્થાનના કોઈ વિદ્યાર્થી પસંદ થયા, અને પ્રથમ નંબરની જાહેરાત થઈ એ ઇનામ મળ્યું આપણા ગુજરાતને, આપણા તમારા મારા બનાસકાંઠાને. પ્રથમ નંબર હંસાબેન રમેશભાઈ સોલંકી પાલનપુર ગુજરાત, એવી જાહેરાત થઈ, અને તાળીઓના ગળગળાટ સાથે પ્રથમ નંબરનું ઇનામ લેવા માટે હંસા પોતાની જગ્યા ઉપરથી સ્ટેજ ઉપર ગઈ. સ્ટેજ ઉપર ગઈ ત્યાં સ્ટેજ ઉપર બેઠેલા ઇનામ આપવા માટે જે મહેમાનો ઉપસ્થિત હતા એમણે જોયું તો હંસાને બે હાથ જ નથી. અને આ વખતે ઇનામ આપ્યા પછી કહેવાય છે કે ઇન્દિરાબેન ગાંધીના આંખમાંથી પણ આંસુ આવ્યા, અને એમને થયું કે મેં રાષ્ટ્ર લેવલે જે આ પરીક્ષાનું આયોજન કર્યું હતું તે ખરેખર સફળ થયું છે. આજે પણ હંસા ક્યાં હશે, કેટલી ઉંમરના હશે આપણને ધ્યાન નથી. રમેશભાઈ સોલંકી એ વખતે 50 વર્ષની ઉંમરના હતા, અત્યારે ગુજરી જ ગયા હશે. સુરેશભાઈ સાહેબ પણ અત્યારે આપણે એમને શોધી શકીએ એમ નથી. હંસા કદાચ ક્યાંક જીવતા હશે, પાલનપુરમાં હોય, અને રેડિયો પાલનપુરના માધ્યમથી આ વાત સાંભળતા હોય તો રેડિયો પાલનપુરનો સંપર્ક કરવા વિનંતી. આવી અને આવી બીજી રસપ્રદ અને ગુજરાત માટે, દેશ માટે, સમાજ માટે પોતાનું જીવન અર્પિત કરનાર વ્યક્તિ વિશેષોની જીવતી વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સાંભળતા રહો રેડિયો પાલનપુર. હું ડોક્ટર ભાવેશ પંડ્યા આવી બીજી વાર્તાઓ સાથે આપની સામે હાજર થઈશ. ત્યાં સુધી સાંભળો રેડિયો પાલનપુર.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે, અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: એક કૂવો હતો, એમાં ઘણા બધા દેડકા રહેતા હતા. તેમાં એક ગંગદત્ત નામે દેડકાઓનો રાજા હતો. આ કૂવામાં ગંગદત્તના વિરોધી દેડકાઓનું મોટું જૂથ હતું. એ તેના હુકમનો વારંવાર અનાદર કરતું અને તેનું અપમાન કરતું હતું. કૂવામાં રેટ ચાલતો હતો. એક દિવસ ગંગદત્ત આ રેટના ઘડા પર ચડીને કૂદતો કૂદતો કૂવાની બહાર નીકળી ગયો.

0: એ થોડે દૂર ગયો ત્યાં એણે એક કાળા સાપને દરમાં પ્રવેશતો જોયો. મેંઢકરાજ ગંગદત્તે વિચાર્યું, આ સાપ જોડે હું મિત્રતા કરીને એને કૂવામાં લઈ જઉં અને એના વડે મારા દુશ્મન દેડકાઓનો નાશ કરાવું. ગંગદત્ત તરત જ સાપના દર પાસે ગયો અને સાપને પોતાના દુશ્મનોને મારી ખાવા માટે કૂવામાં આવવા વિનંતી કરી. સાપે વિચાર્યું, ગળપણમાં બેઠા બેઠા પીડ ભરવાની આ ઉત્તમ તક છે, તે કેમ જવા દેવાય. તેણે ગંગદત્તને કહ્યું, મેંઢકરાજ, હું તમારી વિનંતીનો સ્વીકાર કરું છું અને તમને મદદ કરવા તૈયાર છું. ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર થયા એટલે તમારે મારા વેરી દેડકાઓને જ ખાવા, પણ મારા કુટુંબીઓ અને સાગરીતોને જરાય હાથ ન લગાડવો. સાપ સહમત થયો એટલે ગંગદત્ત રેટ મારફતે સાપને કૂવામાં લઈ આવ્યો. સાપે કૂવામાં પાણીની અડોઅડ આવેલી બખોલમાં જગ્યા લીધી. ગંગદત્ત હવે પોતાના જે વેરી દેડકાને બતાવે તેને સાપ મારીને ખાઈ જતો. એમ કરતા ગંગદત્તના બધા જ વેરી દેડકાઓનો નાશ થઈ ગયો. હવે ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર ધર્મ બજાવ્યો એ માટે આભાર. હવે તમે કૂવામાંથી નીકળી તમારા દરમાં જઈને રહો. સાપ ગુસ્સે થઈને બોલ્યો, હવે હું ત્યાં શી રીતે જાઉં? અત્યાર સુધીમાં તો કોઈ બીજાએ મારા દર પર કબજો કરી લીધો હશે. તારે મને રોજ એક દેડકો ભોજન માટે આપવો પડશે. જો તું એમ નહીં કરે તો હું તમને બધાને મારીને ખાઈ જઈશ. ગંગદત્ત ગભરાયો. તેને સાપની માંગણી સ્વીકાર્યા વિના છૂટકો ન હતો. હવે ગંગદત્ત પોતાના કુટુંબીઓ કે સાગરીતોમાંથી રોજ એક દેડકો સાપને આપવા લાગ્યો. એમ કરતા કરતા ગંગદત્તના બધા જ સંબંધીઓ પૂરા થઈ ગયા. સાપ એક દિવસ ગંગદત્તના વહાલા દીકરાને પણ ખાઈ ગયો. ગંગદત્ત આ જાણીને રડવા લાગ્યો. તેની પત્નીએ કહ્યું, સ્વામી, સાપને મારવાનું અશક્ય છે, માટે આ કૂવામાંથી ચાલ્યા જવું એ જ માર્ગ છે. દેડકાને પત્નીની વાત સારી લાગી. તેણે દેડકીને રેટ મારફતે કૂવામાંથી બહાર મોકલી દીધી. હવે તે પેલા સાપ પાસે આવ્યો. સાપે કહ્યું, ગંગદત્ત, હું ભૂખ્યો છું, મારા ખાવા માટેની વ્યવસ્થા કરવાનું તે સ્વીકારેલું છે, તો હવે હું કોને ખાઉં? ગંગદત્ત બોલ્યો, સર્પરાજ, મેં આજ સુધી તમને ભોજન આપવાનું મારું વચન પાડ્યું છે, તમે ચિંતા ન કરશો, હું તમને ભૂખે નહીં મરવા દઉં. કૂવાની બાજુમાં બીજું તળાવ છે, એમાં ઘણા દેડકા છે, હું કૂવામાંથી બહાર જઈ એમને અહીં બોલાવી લાવું એટલે તમારી ભોજનની વ્યવસ્થા થઈ જશે. સાપને થયું કે આ પણ એક સારી તક છે. તેણે દેડકાને બહાર જવાની રજા આપી. ગંગદત્ત તરત રેટના ઘડાઓ પર કૂદતો જીવ બચાવીને નાસી છૂટ્યો. બે ત્રણ દિવસ થયા તો પણ ગંગદત્ત કૂવામાં પાછો ન ફર્યો એટલે સાપે કૂવામાંની ગો મારફતે સંદેશો કહાવ્યો કે ગંગદત્ત, તું જલ્દી પાછો આવ, તારા મિત્ર સર્પરાજને તારા વિના ફાવતું નથી. સર્પરાજના સંદેશાનો ગંગદત્તે જવાબ આપતા ગોને કહ્યું, તું એને કહેજે કે ભૂખ્યાનો ભરોસો છો, એમ તારા જેવા વિશ્વાસઘાતી મિત્રનો તો ભરોસો જ કેમ રાખો. સાપ કૂવામાંના બધા જીવોને તો ખાઈ ગયો હતો, એથી એ પણ ભૂખને કારણે મોતને ભેટ્યો. ગો એને મરતો જોઈ મનોમન બોલી, મિત્રનો વિશ્વાસઘાત કરનારની આવી જ દશા થાય છે, એમાં નવાઈ શી.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95 12 99.

0: 9668. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9568 88 9512 99668 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું RJ જ્યોતિ. આજે આપણે વાત કરીશું ગેરસમજણની. ઘણી વખત તમે એવું જોયું હશે કે તમે સામેવાળા માણસને બતાવો કંઈક ઓર અને એ સમજે કંઈક ઓર. તમે આંગળી અલગ જગ્યાએ ચીંધી હોય અને એની નજર કંઈક અલગ જગ્યાએ પડે. એક ખેડૂત હતો, એણે પોતાના કૂતરાને ખૂબ સારી તાલીમ આપી. શેની તાલીમ? પાણી પર ચાલતા કરવાની તાલીમ. એ કૂતરું પાણી પર ચાલતા શીખી ગયું. હવે ખેડૂતે વિચાર્યું, મારા કૂતરાની આ અનોખી આવડતને ચાલને દુનિયા સમક્ષ ઉજાગર કરું. એણે પોતાના મિત્રને કહ્યું કે તું તારો વિડિયો કેમેરો લઈ અને મારા ઘરે આવ, મારે તને મારા કૂતરાની એક વિશેષતા બતાવી છે અને તારે એનું શૂટિંગ કરવાનું છે. પેલા મિત્રએ પોતાનો વિડિયો કેમેરો લઈ અને એ ખેડૂતના ઘરે આવ્યો. ખેડૂતે પોતાના કૂતરાને અને મિત્રને લઈને નદી કાંઠે જવાનું કહ્યું. દૂર નદીમાં તેણે એક દડો ફેંક્યો અને પછી મિત્રને કહ્યું, હવે તું શૂટિંગ કર અને મારા કૂતરાની આ વિશેષતા જો. પેલા કૂતરાને ખેડૂતે દડો લાવવા માટે આદેશ કર્યો અને કૂતરો તો પાણી પર ચાલતા ચાલતા દડા સુધી ગયો અને મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતા ચાલતા પાછો આવી ગયો. આ સમગ્ર ઘટના દરમિયાન પેલો ખેડૂત એના મિત્રની સામે જોઈ રહ્યો હતો, કેમ કે એ જોવા માંગતો હતો કે એના મિત્રના હાવભાવમાં શું ફેરફાર થાય છે. પરંતુ એના મિત્રના ચહેરા પર કોઈ જ આશ્ચર્ય ન દેખાયું. એટલે ખેડૂતને આશ્ચર્ય થયું કે આને કંઈક અસર જ નથી થઈ, એટલે એનાથી રહેવાયું નહીં. એણે પોતાના મિત્રને પૂછ્યું કે દોસ્ત, તને મારા કૂતરામાં કંઈ વિશેષતા ન દેખાઈ? મિત્રએ ખેડૂતને જવાબ આપ્યો, હા દેખાય ને. ખેડૂતે પૂછ્યું, શું? તો મિત્રએ જવાબ આપ્યું, મેં જોયું કે તારા કૂતરાને તરતા નથી આવડતું. અને આ સાંભળી અને ખેડૂત માથે હાથ દઈને બેસી ગયો. દોસ્તો, તમે આવું ઘણી વખત જોયું હશે કે તમે ખરેખર જે બતાવવા માંગો છો સામેવાળો કંઈક એનાથી ઊંધું જ જોઈ રહ્યો છે અને એનાથી ગેરસમજણ ઊભી થાય છે અને ઘણી વખત આવી ગેરસમજણો સંબંધને કોરી ખાતી હોય છે. તો સાંભળતા રહો, ખુશ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી RJ જ્યોતિની શુભકામનાઓ.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી જ વાર્તા સાથે. મિત્રો, ભગવાન, આ ભગવાન વિશે દરેકની અલગ અલગ માન્યતા છે. કોઈ એને માને છે તો કોઈ એને નથી માનતું. હવે તમે ખરેખર એને માનો છો કે નહીં એ આપણે તમારા પર છોડીએ છીએ, પણ હું અત્યારે લઈને આવી છું એક અલગ વાર્તા. અને આ વાર્તા એક કિસ્સો છે મહાભારતના સમયનો. મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું. છેલ્લા 2 દિવસ જ્યારે બાકી હતા ત્યારે કૌરવ સેનાના સેનાપતિ તરીકે દુર્યોધને મિત્ર કર્ણની નિમણૂક કરી. કર્ણએ દુર્યોધનને કહ્યું કે આમ તો હું દરેક બાબતમાં કૃષ્ણ અર્જુનથી ચડિયાતો છું, પરંતુ એક બાબતમાં અર્જુન મારાથી ચડિયાતો છે. દુર્યોધને પૂછ્યું, એવી તો કઈ બાબત છે કે જેમાં અર્જુન તારાથી ચડિયાતો છે? ત્યારે કર્ણએ કહ્યું, મિત્ર, મારા સારથી તરીકે મધ્યરાજ શૈલ્ય છે, જ્યારે અર્જુનના સારથી તરીકે શ્રી કૃષ્ણ છે, અને આ બાબતમાં અર્જુન મારાથી ચડિયાતો છે. આ બંને સારથીઓ વિશે એક ઓછી સાંભળેલી અને જાણવા જેવી આ વાત છે. કર્ણ તેના સારથી સાથે શૈલ્યજી, જે એના સારથી હતા, એમને ફક્ત એક જ વાત કહેતા, યાહી યાહી યાહી, મતલબ ચાલો ચાલો ચાલો. કર્ણ સારથીને સતત હુકમ આપવાનું કામ કરે, જ્યારે બીજી બાજુ અર્જુન એના સારથી શ્રી કૃષ્ણને કહે છે યથા

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

એ વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર સાંભળતા રહો મસ્ત રહો ખુશ રહો 90.4 FM

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

93.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી

આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. બપોર હજી હમણાં જ થઈ હતી. સાંજ ઢળતા સુધીમાં કેન્દ્ર પર પહોંચી જવાશે તેમ વિચારીને હું ચાલી નીકળવાને ઈરાદે મારો સામાન ઉપાડવા નમ્યો. તે જ સમયે રસ્તાની સામી બાજુના ખડકોને કોતરીને બનાવાયેલ 5 ગોખલા મારી નજરે પડ્યા. હું ત્યાં ગયો તો જોયું કે દરેક ગોખને અંદર ઢળીને આરામથી બેસી શકાય એમ ખાસ કોચવામાં આવ્યા છે. નીચે લખ્યું છે ભીમ તકિયા, પછી બીતુબંગા અને પહેલી આકૃતિ. પાંડવો માટે બનાવાયેલા ગોખલામાં હું બેઠો. પથ્થરને આવો કાળજીપૂર્વકનો આકાર આપી શકનાર બંને ભાઈઓને મેં મનોમન વખાણ્યા અને લ્યુસીને જવાબ લખવો બાકી છે તે વિચારતા તેને પણ સ્મરી લીધી. વધુ બેસી રહેવું પાલવે તેમ ન હતું. મેં મારા થેલા ઉપાડ્યા, હાથમાં લાકડી રૂપે એક સૂકી પાતળી ડાળ લીધી અને ચાલ્યો. રસ્તાથી થોડે દૂર પહોંચ્યો અને મને સમજાયું કે સુમસાન વનોમાં એકલપંડે ચાલવું કલ્પનામાં જેટલું રોમાંચિક લાગે છે તેટલું હોતું નથી. આસપાસની સૃષ્ટિ દેખાતી બંધ થઈ અને ઊંચા ઉભેલા મહાવૃક્ષો વચ્ચે હું એકલો જ છું એ ખ્યાલ આવતા જ મારો અરણ્ય બ્રહ્મણનો ઉત્સાહ ઓસરવા માંડ્યો. વાઘ તો આવે કે ન પણ આવે, મારા ગાત્રો શિથિલ થવા માંડ્યા. લાકડી પણ ન કહેવાય તેવી ડાળ એ હથિયાર નથી, એ જ્ઞાન પણ મને લાદ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

લગભગ ગભરાઈને પાછો રોડ પર જવાની તૈયારીમાં જ હતો ત્યાં હું એક તરફથી થોડી ખુલ્લી જગ્યાએ પહોંચી ગયો. અચાનક મારી દ્રષ્ટિ સમક્ષ પ્રકૃતિનું મનમોહક સ્વરૂપ ઉઘડ્યું. તેમ નીચેનો ઢોળાવ, પછી મેદાન, થોડા ખેતરો, વૃક્ષો અને દૂર વહી જતી નર્મદાની ચળકતી જળરેખા મારા સમગ્ર અસ્તિત્વને સ્પર્શતા હોય તેમ નજરે પડતા હું રોમાંચિત થઈ ઊભો રહી ગયો. મધ્યાકાશ પાર કરી ચૂકેલા સૂર્યના કિરણો સદા જીવંત મહાનંદ નર્મદાના પ્રવાહને ચાંદીના દોર જેમ ચમકાવતા હતા. જાણે પૃથ્વીની કેળ પર ચળકતો કંદોરો, નર્મદા નજરે પડતા જ મને રાહત લાગી. ઘડી પહેલા લાગેલો ભય નાશ પામ્યો હોય તેમ હું નિર્ભય અને નચિંત થઈને દ્રશ્ય જોવામાં લીન થઈ ગયો. આવું સાથે થયું તે હું નક્કી ન કરી શક્યો. કદાચ ખુલ્લી જગ્યામાં આવીને વધુ મોટો વિસ્તાર જોયાની કે પછી ધ્યાન બીજે જતા વિસ્તાર પરિવર્તનની માનસિક અસરને કારણે હું હળવાશ અનુભવતો હોય તેવું પણ હોઈ શકે. હું આજે આગળ ચાલું કે નર્મદાની નિરખ્યા કરું તે વિચારતો હતો, એટલામાં જ પાછળથી કોઈ ચાલતું આવ્યું હોય તેવો બુલાસ સંભળાયો. કોણ છે રે? મેં બૂમ પાડી. બાબરિયા હું, સાથ મેં લવટિયા, સામેથી જવાબ આવ્યો. બાબર્યો હોય તો તે આશ્રમે જતો હોવો જોઈએ. હું થોડી પળો રોકાયો અને પેલા બંને જણ મારી સાથે થઈ ગયા. મેં કંઈ પૂછ્યું ન હતું, છતાં બાબરિયાએ પોતે અહીં હોવાનું કારણ જણાવતા કહ્યું, પૂનેમ હે ઇથે ગુપ્તા જી કા બિયાજ દેણે આણા થા લોટિયાકુ. તો મેં પૂછ્યું, એકલા કેથે આવે, રાડ પડે હે? એટલે તું જોડે આવ્યો એમ? મેં પૂછ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

હો સંગાત, કહેતા તેણે મારા હાથમાંથી અને ખભેથી થેલા લઈ લીધા. લોટીઓ અને બાબરીઓ વાતો કરતા આગળ ચાલ્યા. મને અરણ્યોની માયા સ્પર્શી અને હાથમાંની લાકડી ગોળ ગુમાવતા મેં ગીત ગણગણાવ્યું. એક ત્રિભેટે પેલા બે જણ ઊભા રહ્યા. બંને તેમની બોલીમાં કંઈક ચર્ચાઓ કરતા હતા. મેં પાસે જઈને પૂછ્યું, કેમ, શું થયું છે? લોટિયા જાવે હે, બાબરિયાને કહ્યું. પણ પેલો ગયો નહીં. મને લાગ્યું કે તે બંનેની સાથે જવા બાબતે કંઈક મૂંઝવણ છે. તારે જવું હોય તો તું જા, હું તો અહીંથી એકલો જ જતી રહીશ, મેં બાબરિયાને કહ્યું. કાહે? બાબરિયાએ પૂછ્યું. પછી આગળ કહે, ઓ તો શામ સે પહેલે જિંદા સાગબાન કરી ભોજાવેગા. પછી લોટિયા તરફ ફરીને કહ્યું, અહીંયા પહોંચ્યા તો ફિર કા બાત કા ડર, વાઘ આવે હે. પેલા લોટિયાએ એકલા જતા ડર લાગતો હતો. બાબરિયાએ તેને સમજાવતા કહ્યું, ઓ ગુરુજી હે, એકલાની છોડ શકું હું, તું જા બસ, આધ ઘંટે પર ચલ તો સાગબાન કી છાયા પકડ લેવે હે, ફિર કાહે કા ડર. પેલો અચકાતો અચકાતો પણ ગયો. મારા મનમાં સાગબાન અને તેની છાયા વિશે જિજ્ઞાસા જગાવતું ગયું. વાઘથી ડરતો માણસ સાગબાનની છાયામાં હોય તો ડર ન લાગે તેવું સાંભળીને મને અત્યંત અચરજ થયું. સાગ તો આ અરણ્યના પ્રાણવૃક્ષ છે. વાઘ, દીપડા, રીંછા બધા સાગવૃક્ષો તળે જ રહેઠાણ અને ભ્રમણ કરતા હશે. સાગના ઝાડથી વાઘ દૂર રહેતો હોય તે મારા માન્યમાં ન આવ્યું. મારી સમજણમાં કંઈક ભૂલ થતી હશે તેમ વિચારીને મેં બાબરિયાને પૂછ્યું, સાની છાયા સુધી પહોંચી જવાનું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ પટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

જિંદા સાગબાન તલક, બાબરિયાએ કહ્યું. પછી સ્વગત બોલતો હોય તેમ બબડ્યો, ઉહા બાગ તો કા કોઈ દેવ ભી ના સતા શકે હે. બાબરિયો દરેક સાગની નહીં પણ કોઈ ખાસ જિંદા સાગબાનની વાત કરે છે તે સમજાતા મેં પૂછ્યું. એવું કેમ? બાબરિયાએ મારી વાતનો સીધો જવાબ આપવાને બદલે સામે પ્રશ્ન કર્યો. માં દેવ હે, ના સમજે? માં દેવજી, હા, મેં કહ્યું. શંકર ભગવાન, હા, ઓહિજ, બાબરિયાએ જવાબ આપ્યો. આ પૂરા જંગલ બનાયા મેં દેવને, નર્મદામાં કે ખેલન વાસ્તે? અચ્છા, મેં પ્રશ્નાર્થ ભાવે કહ્યું. એ પછી બાબરિયો જાણે હજારો વર્ષ પહેલાંના સમયમાં સરકી ગયો હોય અને નજર સામે બધું જોતો હોય તેમ કહેતો ગયો. તેની કથા પણ મને કોઈ જુદા જ ભાવ વિશ્વમાં ખેંચી ગઈ. બાબરિયો બોલતો રહ્યો. કથા અને અમારા ચરણો સાથે સાથે આગળ વધતા હતા. વાત એ છે કે સ્વયં ભગવાન શિવે પોતાની અતિ લાડકી પુત્રી નર્મદાના આનંદ ખાતર આ અરણ્યોની રચના કરી છે. અરણ્યોના ઉદ્ભવ પછી કોઈને આ અરણ્યોના તમામ વૃક્ષોનો અધિપતિ નીમવા શિવજીએ પાર્વતીને આજ્ઞા કરી. દેવી પાર્વતીએ નંદી પાસે અભેદ વનો વચ્ચે ટેકરીઓથી ઘેરાયેલ સપાટ મેદાનમાં એક દૈદીપ્યમાન પર્વત બનાવરાવ્યો. એ પર્વતની બરાબર ટોચ ઉપર શક્તિએ પોતાના કુમળા હાથે સાગનું એક વૃક્ષ વાવ્યું. શ્રી ગંગા નદીના ઉદગમ સ્થાન પાસે બનાવેલી આ ટેકરી પર ઉભેલા આ ચિરંજીવી સાગ વૃક્ષને પાર્વતીએ આ અરણ્યનો અધિપતિ સ્થાપ્યો છે. ભગવાન શિવ અને માતા પાર્વતીએ સ્વમુખે આ વૃક્ષને આદેશ આપ્યો છે કે તેણે આ અરણ્યના તમામ વૃક્ષોની, તેમાં વસતા પ્રાણી પક્ષીઓ અને જીવજંતુઓની અને જેણે પાપ ન કર્યું હોય તેવા મનુષ્યની રક્ષા કરવી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

જે દિવસે વાવવામાં આવ્યું તે દિવસે માણસની ઊંચાઈ જેટલું વધી ગયેલું. તે સાગ વૃક્ષ અત્યારે તો આકાશના વાદળોને અડી શકે એટલું ઊંચું થઈ ગયું છે. જિંદા સાગ બાન કદી સુકાયું નથી અને પ્રળય કાળ સુધી ક્યારેય સુકાવાનું નથી. આ મહાવૃક્ષ પાસેથી પસાર થનાર જો પોતે મનુષ્ય હોય તો તેણે વૃક્ષને નમન કરવું પડે. આવું ન કરવાની છૂટ માત્ર પ્રાણીઓને છે. આ સાગબાનની છાયામાંથી એટલે કે શ્રીગંગાની આસપાસના પ્રદેશમાંથી પસાર થનાર માણસ બુરો વિચાર, ચોરી કરવાનો વિચાર કે જાદુ ટોણા કરવાનો વિચાર કરે તો સાગબાનને તેની ખબર પડી જવાની અને જિંદા સાગબાન એની સજા પણ કરવાનો. અરણ્યોમાં ચાલ્યો જતો હું મનોજગતમાં સૃષ્ટિના સર્જનકાળ સુધી પ્રવાસ કરી આવ્યો. વચ્ચે એક પણ પ્રશ્ન કર્યા વગર મેં જિંદા સાગબાનની વાત સાંભળી. બાબર્યો વાત વાતમાં મને સવાલ કરી બેઠો. ઓ રાત કરથલિકા ડાયા અને ઉણકા ચોરંટા કા હાલ કા હુઆ માલુમ? નહીં માલુમ, મેં ચાલતા રહીને જ જવાબ આપ્યો. કરથલી ડાયા અપને કો બહોત હોશિયાર જાણે હૈ. કેમ નહીં માને જિંદા સાગબાન કો? તભી તો ગયા થા શ્રી ગંગા કા સહદ લેણે વાસ્તે. કહીને બાબરિયાએ કરથલી ટોળાના ડાયા અને તેના ચોરની વાત કરી. થોડા વર્ષ અગાઉ શ્રીગંગાના વનોમાં પુષ્કળ મધ બેઠું હતું. ઘણાને મન થાય કે ત્યાંથી જઈને મધ લઈ આવીએ, પણ જવું શી પહેરે? પૂરા ઇલાકા 60 સાલી ટોલાકા, બાબરિયાએ કહ્યું. દૂજે જિંદા સાગબાન કા ડર. અગર ઓ જાગ ગયા તો સમજ લો પ્રલય હો જાવે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુપ એટલે કે તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

બાબરિયાની વાત કહેવાની રીત અદ્ભુત હતી. હું મુગ્ધ બનીને સાંભળતો ગયો. કરથલે એ ટોલાનો ડાયો પોતાની લાલચ રોકી ન શક્યો. એક રાત્રે પોતાના બે ચોરંટા સાથે લઈને ગયો શ્રી ગંગાના અરણ્યનું મધ ઉતારવા. સદભાગ્યે 60 સાલી ટોલાનું તો કોઈ મળ્યું નહીં, પણ જેવો બીડીનો ધુમાડો મધપુડા પર ફૂંક્યો કે માખીઓએ જિંદા સાગબાનને સાદ કર્યો હશે કે ગમે તેમ, પણ વૃક્ષ પુરુષ જાતે પ્રગટ થયા. જાણે અવંતી નગરીનો રાજા ભોજ તમામ અલંકારો પહેરીને વનમાં આવી ચડ્યો હોય એવા રૂપાળા. આવીને મધપુડાને બચાવવા ઉભા સાગબાને પોતાનું ખડગ તો હજી ઉગામ્યું પણ ન હતું, ને પેલા બે ચોરંટામાંથી એક તો બેભાન થઈ પડ્યો. કરથલી ડાયો અને બીજો ચરંટો માંડ માંડ પેલા બેભાન થયેલાને ઉચકીને ભાગ્યા, ત્યારે જીવ બચ્યો. તને ક્યાંથી ખબર? આ વાત કરથલીના ડાયે તને કહી? મેં બાબરિયાને પૂછ્યું. ની કહેવે, બાબરિયાએ જવાબ આપ્યો. આપણે મૂસે કા બોલે, પણ માલુમ તો પડે. કેવી રીતે? મેં પૂછ્યું. દૂસરે જ દિન કરથલિકા ડાયા અપણી સબ બેધા ભૂલ ગયા. અબ ના દવા કર સકે હે ના મંતર દોરા. અને પેલા બીજા બેઉ? ઉનકો કા હૈ? ઓ તો આપણે ડાયે કી બાત સે ગયે લાગે. મને લાગ્યું કે ખરેખરી જવાબદારી કોની હોઈ શકે તે નક્કી કરવામાં આ પ્રજા સહેજ પણ વાર કે ભૂલ નથી કરતી. તે દિવસે પુર્યાએ લક્ષ્મીને અને આજે બાબરિયાએ કરથલીના ડાયાને પ્રથમ જવાબદાર વ્યક્તિ

તરીકે ઓળખવામાં જરા પણ વાત ન કરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની.

સાથે મને આવું પણ લાગ્યું કે વૃક્ષમાં વૃક્ષદેવ કે વૃક્ષ પુરુષ હોય તે વાત માત્ર દંતકથા અને અંધશ્રદ્ધા ગણાય તેવું બાબરિયાને સમજાવવું કે શિક્ષક તરીકે એ મારી ફરજ ગણાય. પરંતુ હું તેમ કરી શકું તે પહેલાં જ મને યાદ આવ્યું, હજી થોડા સમય પહેલાં જ સોમદ્રવા નર્મદાનું દર્શન મને અભયદાન આપી ગયું હતું. મને એક ભણેલા વિચારશીલ અને દરેક ઘટનાનું વિશ્લેષણ કરવાની ટેવવાળા માણસને પણ એક નદીને દૂરથી જોઈને આવી અનુભૂતિ થઈ, તો પછી આ અભણ ભોળા આદિવાસીઓ એકાદ પરિચિત વૃક્ષ પાસે પહોંચીને પોતાને સલામત માનતા હોવ તો મારે શા માટે તેમને રોકવા? બાબરિયાને મેં પૂછ્યું, અહીંથી કેટલે દૂર છે તે સાગબાન? દૂર તો પડે હે, તેણે કહ્યું. બસ તો બોત નહીં, થોડા ચલે બાદ છાયા તો લગ જાવે, પર હે દૂર. ક્યાં? મેં પૂછ્યું. મારા રોમ રોમ ઊભા થઈ જાય તેવો જવાબ મળ્યો, રાણી ગુફા કે ઉપર. રાણી ગુફા શબ્દ સાંભળતા વેદ જાણે ક્ષણ માત્રમાં હું જીમી બની બેઠો અને મારી તમામ લાયકાતોની ઉપર વટ થઈને બાબરિયાને પૂછી બેઠો, તું મને ત્યાં રાણી ગુફા લઈ જઈ શકે? હું નહીં જાઉં પાઉં, બાબરિયાએ કહ્યું. સાંઠસાલી નહીં આવવા દે મુને, સાંઠસાલી કા ડાયાર રજામંદી દેવે તો હી જ જા પાઉં હું. જિંદા સાગબાન, રાણી ગુફા મારી જિજ્ઞાસાના ચરમસીમાએ પહોંચી ગઈ. મારે ત્યાં જવું જ છે, જરૂર પડે તો સાંઠસાલી ટોલાના ડાયાને મળીને પણ રજા મેળવવી પડે. આ માટે શું કરવું, કોને પૂછવું તે વિચાર તો હું મૌન ચાલતો રહ્યો. સાંજ ઢળતા અમે કેન્દ્ર પર પહોંચ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો

પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આપણે મળીશું નેક્સ્ટ એપિસોડમાં ફરીથી. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર, આરજે અંજલિની સાથે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો

20.4 મેગાહર્ટ્ઝ પર હું છું આપનો દોસ્ત, આપનો હોસ્ટ આરજે એઆર. આપ સૌ માટે સમુદાયિક રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના અવાજ એવા રેડિયો પાલનપુર પર લઈને આવું છું ડોલર વહુ નવલકથા. આ નવલકથા એના લેખિકા છે સુધા મૂર્તિ, સામાજિક અગ્રણી અને ઇન્ફોસિસના પ્રણેતા. આ સુધા મૂર્તિએ લખેલી આ નવલકથાનો આપણી ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સાંપ્રત સમયમાં પણ આપણે સૌ વિદેશ અને ત્યાંના નાણાં અને તે પરિવારોને આપણા કરતાં કંઈક મોટી ઉછેરા માનીએ છીએ, અને એટલે જ એ ડોલરની કિંમત પણ વધારે છે. ત્યાંની સંસ્કૃતિ આપણને ગમતી નથી, અથવા એવું કહી શકાય કે આપણને અનુકૂળ નથી. આમ છતાં એને આપણે ઉન્નત માનીએ છીએ. અને એવા જ વિચારો સાથેના એક ભારતીય સાંસ્કૃતિક ગુજરાતી પરિવાર સાથેની આ વાર્તાની વાત છે. આપણે છેલ્લા એપિસોડમાં એની છેલ્લામાં છેલ્લી મેં કહેલી વાતમાં ત્યાં અટક્યા હતા કે સુરભીનું સગપણ જે બહારથી આવેલા અમેરિકાના એ વ્યક્તિ સાથે થવાનું હતું તે તૂટી જાય છે, અને એનો બધો જ દોષનો ટોપલો મીનાક્ષી ઉપર આવીને પડે છે. પછી શું થયું? કોઈ નવા આગંતુક અને સારા વ્યક્તિ સાથે સુરભીનું વ્યવિચાર થયું કે નહીં, આ વાતને અને આ પરિવારની આ ગેલછા જ કહો ને કે ડોલર કમાતા છોકરા સાથે દીકરીનું સગપણ અને વહુ પણ ડોલર કમાતી એવી પરિવારની હોય તો વધુ સારું, એવી ઈચ્છાનું શું થશે તે માણીશું. શરૂઆત કરીએ છીએ આપણે આ નવલકથાની આ છેલ્લામાં છેલ્લી વાતથી. પણ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવું છું. મારી સાથે જોડાયેલા રહેજો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સુરભીનું સગપણ થયું. તેના ભાવિ પતિનું નામ હતું સુરેશ, જે હૈદરાબાદમાં એક બેંકમાં ઓફિસરની નોકરી કરતો હતો. તેની નાની બહેનનું લગ્ન થઈ ચૂક્યું હતું અને હવે કોઈ મોટી જવાબદારી તેના માથે બચી ન હતી. તેની માતા પણ હયાત ન હતી. એથી સુરભીને કોઈ પ્રકારે તેના સાસુ તરફથી દુઃખી થવાની કોઈ સંભાવના પણ ન હતી. ખરેખર સુરભી ભાગ્યશાળી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJER ના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત રેડિયો પાલનપુર સામુદાયિક રેડિયો સ્ટેશન પર. સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર વહુ નવલકથાના અંશોને. સુરેશ પાસે તેનું પોતાનું રહેવાનું મકાન અને પોતાની ગાડી પણ હતા. તેના પિતા પણ બહુ સજ્જન વ્યક્તિ હતા. આ આખાય પ્રકરણની સોનાની થાળીમાં જો કોઈ લોઢાની મેક હોય તો તે એ જ કે સુરભી અમેરિકામાં વસવાટ નહીં કરી શકે. પણ તે સિવાય બીજી કોઈ પણ વાત માટે તેણે નારાજ થવાની જરૂર ન હતી. લગ્નની કોઈ પણ બાબતે મીનાક્ષીએ આ વખતે કોઈ પણ ભાગ લીધો નહીં. જે દિવસથી સુરભીએ ઠાલવેલો આક્રોશ તેણે સાંભળ્યો હતો તેને જીવનની એક કડવી વાત સમજાઈ ચૂકી હતી. બહેન કે બહેન રહે, પણ નણંદ તો નણંદ જ રહે. કદી બહેન બની ન શકે. ભલે તે કાયદાની દ્રષ્ટિએ બહેનનું સ્થાન મેળવતી હોય, છતાં સંબંધ તો કૃત્રિમ જ રહે છે, બહેનનો બનાવટી સંબંધ. સુરભી તેમજ પોતાના સાસુના અંતરંગને પણ તેણે પારખી લીધું. કેટલી હદે તેઓ સ્વાર્થી બની શકે છે તે એક વખત જોયા પછી તે એકદમ શાંત અને મૂંગી બની ગઈ. ઘરમાં કોઈની સાથે પણ વાત કરવાનું તેને મન ન રહ્યું. આમ પણ ગિરીશ વાતોડિયો ન હતો અને છેવટે તો તે પણ તેઓની સાથે લોહીના સંબંધથી જોડાયેલો તો હતો જ ને. તેથી કદાચ તેને પહોંચેલા દુઃખની ગહનતાને તે પૂરી સમજી ન શક્યો. જેમ જેમ દિવસો જતા ગયા, મીનાક્ષી જાણે અંદર ને અંદર ચીમળાઈ જવા લાગી. પોતાના નરમ અંતરના રક્ષણ કાજે જેમ ફૂલ પોતાની પાંખડીઓને એક પછી એક બંધ કરે તે જ રીતે. અને પછી પછીની વાત માણવા માટે તમારે મારી સાથે આ વિરામ બાદ પણ જોડાઈ રહેવું પડશે 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સુરભી આમ છતાં તેણે પોતાના સમગ્ર જીવનમાં દુઃખ સાથે જીવવાનું શીખી લીધું હતું. ઘરના વિખવાદી અને ત્રાસજનક બની ગયેલા વાતાવરણને પણ અનુકૂળ થઈને રહેવાનું પણ તે થોડા જ સમયમાં શીખી ગઈ. આ બધામાં સૌથી વધારે આઘાત જો કોઈને લાગ્યો હોય તો તે હતા મનહરલાલ. એક સમયે જે ઘર સ્વર્ગ સમૂહ હતું તે હવે જાણે એક આગની જ્વાળાઓથી ભરાઈ ચૂક્યું હતું અને તેમાં રહેનારા દરેકને દજાડી રહ્યું હતું. શૈતાન ડોલરે ઘરની શાંતિ અને સુમેળ ભર્યા વાતાવરણને ડહોળી નાખ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સુરભીની સગાઈ પણ ઘણા ઠાટમાટથી કરવામાં આવી. અમેરિકાથી શ્યામે બનેવી માટે સૂટનું કાપડ મોકલ્યું તો અનિતાએ સુરભીને $100 ભેટ આપી. પોતાના પત્રમાં શ્યામે લખ્યું, આ વર્ષે અમને કોઈ લાંબી રજાઓ મળી શકે તેમ નથી. હવે તો અનિતા પણ અહીં એક બેંકમાં કામ કરે છે. લગ્નની તિથિ નક્કી થાય કે તરત જ અમને જણાવજો જેથી અમે 2 અઠવાડિયાની રજા લઈ લગ્નમાં હાજર રહેવા ત્યાં આવી શકીએ. જો શક્ય હોય તો પ્લીઝ એવી તિથિ ગોઠવજો જે સૌને અનુકૂળ હોય. મીનાક્ષીની પ્રસૂતિનો સમય ઓગસ્ટ માસમાં આવતો હતો પણ વરના કુટુંબને છેક ડિસેમ્બરમાં લગ્ન લેવાય તે પસંદ ન હતું. અમદાવાદમાં જ રહીને પોતાની પ્રસૂતિ કરવાની વાત મીનાક્ષીને પસંદ ન હતી. તેણે તે માટે વલસાડ જવાનું નક્કી કર્યું અને વલસાડમાં પણ ઘણી સારી હોસ્પિટલો છે અને વળી મારા દાદી પણ મારું ધ્યાન રાખવા ત્યાં આવશે. કમલપુર હોસ્પિટલ મારા ઘરથી બહુ જ નજીક છે એવું તેણે કહ્યું. અને પછીની વાત માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો.

0: સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: દિલ સે ચાહને કી મુજે સજા દેતે હો, મેં રોતા હું ઔર તુમ મઝા લેતે હો.
2: તેરી શિકાયત કર દું

0: नहीं थी इश्क की मेरे, बस तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: अने एम ठरावामां आव्यु के जुलाई महीनामां लग्न लेवू बधाने अनुकूळ आवशे। आ माहिती फोनथी અનિતાને આપવામાં આવી, પણ તેણે જવાબમાં કહ્યું, જુલાઈમાં તો અમે યુરોપની ટૂરમાં જવાનું ઠરાવ્યું છે, આ ટૂર કેન્સલ થઈ શકે તેમ નથી। તણખા ઉડવાની ક્ષણ આવી પહોંચી હતી। સ્પષ્ટ હતું કે સત્તા માટે અથડામણ થશે અને નિર્ણાયક તત્વ પૈસા જ હશે। ડોલર અને રૂપિયા વચ્ચેની આ ખેંચતાણ હતી। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા। અને આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ, અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા

અનિતાએ સીધું જ કહી દીધું, જો તમે લગ્નમાં મારી હાજરી ઈચ્છતા હોવ તો મને જે સ્વીકાર્ય હોય તેવી તિથિ પસંદ કરો. જો તેને બદલે તમે મીનાક્ષીને ભાગીદાર કરી અને તેવી રીતે તમારી ઈચ્છા વ્યક્ત કરો તો તેને અનુકૂળ આવે તેવી તિથિ પસંદ કરો. મનોહરલાલે કહ્યું, નીલા, મીનાક્ષીની પ્રસૂતિ તો છેવટે આગળ ન જ ઠેલી શકાય. મને લાગે છે કે જુલાઈમાં જ લગ્ન ગોઠવી દઈએ, જેથી મીનાક્ષીને પણ ભાગ લેવામાં સરળતા રહે. શ્યામ અને અનિતા, શું યુરોપની ટૂર ઠેલી ન શકે? કદાચ આવતે વર્ષે જઈ ન શકે? અથવા પોતાની એકની એક બહેનના લગ્ન માટે એક અઠવાડિયાની રજા પણ ન લઈ શકે? ભલે પછી આ મુલાકાત થોડા જ સમય માટેની રહે, મને ખોટું નહીં લાગે. પણ નીલાબાના વિચારો અને તર્ક કંઈક જુદો જ હતો. તેમણે માથું ધૂણાવ્યું, એ યોગ્ય તો નહીં થાય. જો અનિતા અહીં રોષભેર આવશે તો તે પણ સારું નહીં, અને અનુકૂળ આવે તેવી જ તિથિ આપણે તેને માટે પસંદ કરવી પડશે. તમે પુરુષો આ બધી બાબતમાં માથું ન મારો તો બહુ સારું. અને આખરે પૈસા અને ડોલરની વિજય થઈ હોય તેવી અનુભૂતિ મીનાક્ષીને થઈ રહી હતી. શું થયું? લગ્ન લેવાયા? કોની તિથિથી લેવાયા? એ બધું જાણવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટ્ઝ પર. આ વિરામ બાદ હું આપ સૌને જણાવીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ બધા કથનો પાછળ રહેલો છુપો અર્થ મીનાક્ષી તરત જ સમજી ગઈ હતી. સુરભીના લગ્ન માટે શ્યામે 1.5 લાખ રૂપિયા આપ્યા હતા, જ્યારે ગિરીશે બેંકની લોન લઈને કેવળ 50,000ની વ્યવસ્થા કરી હતી. આથી નીલાબાનો તર્ક એ હતો કે જે ભાઈએ વધુ પૈસા આપ્યા હોય તેની અનુકૂળતા જોવી જોઈએ અને તે જ હિતાવહ છે. બીજા શબ્દોમાં અનિતા કહે તે જ પ્રમાણે પ્રસંગો ગોઠવી શકાય અને તેની જ ધૂનોને પૂરી કરવી જોઈએ. આખરે તો વિજય ડોલરનો થયો. તમે સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથા RJER ના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ઉંમરમાં મોટી હોવા છતાં શાણ પણ ન કેળવી શકેલા નીલાબાએ ઘરની પરિસ્થિતિની પણ તદ્દન ઉપેક્ષા કરી અને હવે તે પોતાની ડોલર વહુની પાછળ દોડી રહ્યા હતા. તે જેમ નચાવે તેમ નાચતા હતા. આથી સુરભીનું લગ્ન ઓગસ્ટમાં જ લેવાનું નિશ્ચિત થયું અને તે પણ મીનાક્ષીની પ્રસૂતિની તારીખની ખૂબ નજીકની તિથિએ હતું. સ્પષ્ટ સંદેશ હતો, તું આ લગ્નમાં આવે કે નહીં તેથી કશો ફેર પડશે નહીં, પણ અનિતા ચોક્કસ આવશે અને એ જ તો મૂળ મહત્વની બાબત છે. અનિતાની હાજરી જો લગ્ન દરમિયાન હોય તો જ નીલાબા બધાને કહેતા ફરી શકે ને કે આ મારી મોટી વહુ અમેરિકા રહે છે, હા કૃષ્ણકાંતની એકની એક દીકરી છે. આની સરખામણીએ મીનાક્ષી શું આપી શકે તેમ હતી ભલા? અને અનિતા તો બેગ ભરીને બીજી ભેટો પણ લાવશે ને. મીનાક્ષી પ્રસૂતિ માટે વલસાડ જાય તે માટે બધા સંમત થયા. વિહવળ થઈને મનહરલાલે પૂછ્યું, બેટા તને ખાતરી છે ને કે તને બધું ત્યાં ફાવશે? શું હું એ માટેનો વિશ્વાસ રાખી શકું? મીનાક્ષીએ ખાતરી આપતા કહ્યું, બાપુ વલસાડ કંઈ નાનકડું ગામડું

નથી. જ્યારે મને બાળક આવે ત્યારે મારે મારા ઘરમાં મારા બગીચાની પાસે રહેવું છે. ત્યાં મારા ઘણા ઓળખીતા લોકો પણ છે જે મને યાદ કરવા અને મદદ કરવા તત્પર છે. મારી ચિંતા ન કરશો. પણ નીલાબાની નારાજગી કોઈને કોઈ સ્વરૂપે છતી થતી હતી. વલસાડમાં એવું તો શું છે કે બાળકને ત્યાં જન્મ આપવા જવા તને આટલો બધો જ એકદમ આવેગ આવી રહ્યો છે? એ શું જાણે નીલાબા અને મીનાક્ષી, એ કહેવા ઈચ્છતી ન હતી. શું વાત આગળ થઈ તે આપણે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નીલાબા કહેતા, અહીં રહી હોત તો શું અમે તેને મદદ ન કરી હોત? જે દિવસે શ્યામ અને અનિતા ભારતમાં ઉતર્યા તે જ દિવસે મીનાક્ષીને બાળક અવતર્યું. પોતાના પહેલા પૌત્રના આગમનના સમાચારથી મનોહરલાલ ખૂબ જ ખુશી થઈ ગયા. લગ્ન હજી 15 દિવસ બાદ હતા. માંદગીનો ઢોંગ કરીને અનિતા તો બીજે જ દિવસે પોતાની માતાને ત્યાં ચાલી ગઈ. લગ્નના 2 દિવસ પહેલા જ તે પાછી ફરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર, RJER ના સ્વરમાં નવલકથા ડોલર વહ.

પ્રસંગને કેમેરામાં કંડારવા માટે ખાસ ભાડે લીધેલો વિડીયો કેમેરા સામે પોઝ આપવાના કામમાં તે ગૂંથાઈ ગઈ. એટલે કે કોણ? એ ડોલર વહુ. સુરભીનું લગ્ન અતિશય દબદબા સાથે ઉજવાયું. 2 કિલોના ચાંદીના વાસણો, સોનાના દાગીના, ઘરવખરીની બધી જરૂરી ચીજો અને કંઈ કેટલું બધું લગ્નની ભેટમાં મુકાયું. પણ નીલાબાની આટલી બધી ઉદારતા અનિતાને ગમી નહીં. જે પૈસા આટલી છૂટથી લગ્નમાં વપરાઈ રહ્યા તે કમાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. વતનથી દૂર રહેવું પડતું હતું અને ભયંકર ઠંડી ઋતુમાં પણ ખૂબ કામ કરીને રહેવું પડતું હતું. શું એવા પૈસાને આ રીતે વેડફી નાખવા તે યોગ્ય હતું? ગુસ્સે થયેલી અનિતાને થયું કે જે વ્યક્તિની કમાણી કરી હોય તેને મન જ પૈસાની કશી કિંમત હોય છે, અન્યને નહીં. ભલે ને પછી તે ઢોંગ જ હોય, પણ મીઠી વાણીમાં માનનારી અનિતા પોતાની સાચી ભાવના વ્યક્ત કરીને કોઈને દુઃખી કરવા નહોતી માંગતી. મારે શા માટે કડવા બનવું જોઈએ? ભવિષ્યમાં હું જે ડોલરો અહીં મોકલું છું તે ઓછા કરી દઈશ અને પછી બધું જ ઠીક થઈ જશે. આવો નિર્ધાર અનિતાએ કરી લીધો હતો મનમાં. અને એ સ્વાભાવિક છે, ડોલર વહુના આ જ લક્ષણો છે. પછી શું થયું? કેવી રીતે પ્રસંગ આટોપવામાં આવ્યો? અને મીનાક્ષીના પુત્રને જોવા માટે કોઈ ગયું કે નહીં? આ બધી જ વાતોને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનાક્ષી અને પોતાના નવજાત પુત્રને જોવા ગિરીશ વલસાડ પહોંચ્યો. મનહરલાલની ઈચ્છા હતી કે તેનું નામ હર્ષ રાખવામાં આવે. શ્યામ પણ પાછળથી મીનાક્ષીના દીકરાને જોવા વલસાડ આવ્યો. આ બાજુ અનિતા તરત જ પોતાની માતાને ત્યાં ચાલી ગઈ. સુરભી પોતાના નવા ઘરે હૈદરાબાદ ગઈ. લગ્ન પછીના કામકાજ આટોપવાના બહાને નીલાબાએ વલસાડ જવાનું ટાળ્યું. બધાની સામે નીલાબા અનિતાના અને એકલી અનિતાના જ ભરપેટ વખાણ કરતા રહ્યા હતા. તમે સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથા, કે જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તેના સંવાદોને, તેના અંશોને આરજે એઆરના સ્વરમાં. બધાની સામે અનિતા અને માત્ર અનિતાના જ વખાણ નીલાબા કરતા હતા. જો મારી આ લાડલી વહુએ લગ્ન માટે અમને $4,000 ન આપ્યા હોત તો આ લગ્ન થાત નહીં. એટલે જ આ લગ્નનો બધો યશ અનિતાનો જ છે. હં, તેમણે ગિરીશનું તો નામ પણ ન લીધું અને પછી મીનાક્ષીનું ક્યાંથી જ લે. એ મીનાક્ષી જેણે આ ઘરને ખૂબ જ દિલથી અને પ્રમાણિકતાથી પોતાનું માન્યું હતું, તો તે લગ્ન પહેલાં જ વલસાડ ચાલી ગઈ હતી. મનોહરલાલનું હૃદય ખૂબ જ દુઃખી થઈ ગયું હતું અને સમગ્ર લગ્ન પ્રસંગમાં તેમની ગેરમાર્ગે દોરવાઈ ગયેલી પત્નીને એક વાર પણ એમ ન કહ્યું કે જો મીનાક્ષી અહીં હોત તો કેટલું સારું લાગત, કારણ કે એ હિંમત જ ન હતી. અને સુરભી, એણે તો મીનાક્ષીને આવજો તો ન જ કહ્યું, પણ તેના નવજાત પુત્ર માટે કશી ભેટ મોકલી નહીં. એટલે પોતાની ભાભીને મળવા એ વલસાડ જાય એ તો અશક્ય જ હતું. 8 વર્ષના લાંબા ગાળા પછી શ્યામ વલસાડ ફરીથી આવ્યો હતો. આટલા વર્ષોમાં કેટ કેટલું બની ગયું હતું. છેલ્લે તે વલસાડ આવ્યો ત્યારે પોતાની પહેલી નોકરી માટે આવેલો. ત્યારે તેને અનિશ્ચિતતાઓ અને ચિંતાઓ ભારે સતાવતી હતી, પણ આજે તે પરિસ્થિતિ પર રાજ કરતો હતો. એટલે તેણે આત્મવિશ્વાસ કેળવી લીધો હતો. જે છોકરીએ તેની મીઠાશ અને ગાંધી તેને મોહ્યો હતો, તે જ તેની આજે ભાભી બની ગઈ હતી. અને 8 વર્ષ અગાઉ બીજા વર્ગના ટ્રેનના ડબ્બામાં સીટ મળી જાય તો તે પોતાને ભાગ્યશાળી માનતો હતો. હવે તો તેને ફર્સ્ટ ક્લાસમાં શું, પ્લેનમાં પણ મુસાફરી કરવી પસંદ પડતી ન હતી. એ જ તો જીવનનો બદલાવ અને ક્રમ છે. આગળ શું એ વાતને માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્યામ 8 વર્ષ પહેલાં તેનો એ નિશ્ચિત વિચાર હતો કે તેનું ધ્યેય અમેરિકા પહોંચવું તે જ છે. હવે તે જાણી ચૂક્યો હતો કે ભલે સમૃદ્ધ તે હોવા છતાં અમેરિકા પણ કેવળ એક બીજો દેશ જ હતો. 8 વર્ષ અગાઉ તેનું ભૌગોલિક જ્ઞાન વડોદરા, કચ્છ વગેરે પૂરતું સીમિત હતું. હવે તો સમગ્ર દુનિયાની તેની પાસે સમજ આવી ચૂકી હતી. અને આ બધા કરતાં પણ એક બહુ મહત્વનું સત્ય તે સમજી શક્યો હતો જ્યારથી તેની આવક ડોલરમાં થવા લાગી હતી. ત્યારથી લોકો તેને આદરભાવથી જોવા લાગ્યા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર RJER ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. માત્ર આદરભાવથી જોતા હતા તેવું ન હતું, તેની ઈર્ષા પણ કરતા હતા અને એની સાથે કંઈક વધુ જ ઉષ્માભર્યું વલણ દર્શાવતા હતા. આ બધું મેળવવામાં તેણે એ સાચો પ્રેમ ગુમાવી દીધો હતો જે ગમે તેટલા ડોલરો પણ ખરીદી શકે તેમ ન હતા. વધુ પડતા ધનને કારણે પણ આ કૂણી સંવેદનાભરી લાગણીઓ નષ્ટ થતી જતી હોય છે. શ્યામ વલસાડમાં એક હોટલમાં ઉતર્યો અને આટલા વર્ષો વીત્યા પછી પણ વલસાડ બદલાયેલું જણાયું. વસ્તી પણ વધી હતી અને રિક્ષાઓની સંખ્યા પણ વધી ગયેલી લાગી. પહેલાં જે વિશાળ અને ખૂબ સુંદર લીલોતરી ધરાવતા મેદાનો હતા ત્યાં હવે રહેઠાણો બંધાઈ ગયા હતા. અહીંના વિદ્યાર્થીઓ પણ જાણે વધારે ફેશનેબલ બની ગયા હતા. શ્યામ મીનાક્ષીના ઘરે પહોંચ્યો. મીનાક્ષીએ તો અપેક્ષા જ નહોતી કરી કે શ્યામ તેને અને બાળકને જોવા છેક વલસાડ સુધી આવશે. મીનાક્ષીના દાદી સીતાબાએ પૂછ્યું, તું તો શ્યામ ખરું ને, કેમ છે બેટા? મીનાક્ષીએ લગ્ન પ્રસંગ વિશે પૃચ્છા કરી, કેવું રહ્યું અને અનિતા કેમ છે? લગ્ન તો બહુ સારી રીતે થઈ ગયું. અનિતા પણ મજામાં છે. શું હવે હું મોઘેરો દીકરો જોઈ શકું, હર્ષને મળી શકું? પોતાના ઢીંગલા જેવા દીકરાને માતાએ ખૂબ ગર્વથી રજૂ કર્યો. શ્યામે નક્કી ન કરી શક્યો કે હર્ષ તેની માતાને મળતો આવતો હતો કે પિતા જેવો લાગતો હતો. અને એ મનમોહક દ્રશ્યની વાત ત્યાં સ્થિર થાય છે. આપણે પણ એક વિરામ લઈશું અને વિરામ બાદ આ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

શ્યામ અને મીનાક્ષીનો સામાન્ય વાતચીતોનો દોર ચાલુ રહ્યો, પણ ભૂતકાળની એક સ્મૃતિએ તેને પૂછવા માટે પ્રેર્યો, એટલે કે શ્યામને, મીનાક્ષી, પેલું ગીત તું જે ગાતી હતી તે તને હજી યાદ છે ખરું? કંઈક આવું હતું ને, લીલા તે વનમાં મસ્તી ભરી કોયલ ટહુકે, રાજાનો તાજ પણ તેની સામે ઝૂકે રે. અને આ સાંભળીને ભૂતકાળમાં ખોવાઈ ગયેલી મીનાક્ષીએ કહ્યું, હાસતો ને, મને હજી યાદ છે જ. શું તું હજી ગીતો ગાય છે? શ્યામે પૂછ્યું. શ્યામ, કોયલને પોતાના સ્થાનની ખબર પડી ગઈ છે, તેણે ગાવાનું બંધ કર્યું છે. કેમ, શા માટે? કોયલ તો રાજાની સત્તાથી પણ ડરતી ન હતી, શ્યામે સામો પ્રશ્ન પૂછ્યો. પણ રાજા છે ક્યાં? આંબાનું એ ઝાડ પણ ક્યાં છે? જ્યારે કોન્ક્રીટના જંગલને ઊભું કરવા વૃક્ષો કાપી નંખાયા અને હવે પૈસાની લાલચ જ રાજા બની ગઈ છે, તો બિચારી કોયલ કઈ રીતે ગાય? મીનાક્ષીએ જવાબ આપ્યો. તું તેને પૈસાની લાલચ ન કહે મીનાક્ષી, શ્યામે અકળાઈને કહ્યું. તેની ડોલરની લાલચ કહેવું વધારે યોગ્ય છે. મીનાક્ષી ચૂપ રહી, પણ શ્યામ તેના દુઃખને જાણી ગયો. નિશ્વાસ મૂકતા તેણે કહ્યું, મીનાક્ષી, હું વધુ ને વધુ નિરાશાવાદી બનતો જાઉં છું, વધુ ને વધુ હતોત્સાહ થતો જાઉં છું. બંને વચ્ચેના સંવાદો કેટલા સ્પષ્ટ અને સુઘડ છે. વાત ભૂતકાળની ને વર્તમાનના અંશોનો અભિપ્રાય છે. શું થશે? આ ડોલર વહુ નવલકથા સુધા મૂર્તિએ લખી

અને ગુજરાતીમાં અનુવાદ સુધા મહેતાએ કર્યો. પણ એ વર્ષો પહેલા લખાયેલી વાત આજે પણ સત્ય અને હકીકતથી આ માનવીય સંબંધો, પરિવાર અને ડોલર વિદેશની ગેલછામાં આપણને એ વાત જોવા મળે છે. ને સમય થયો છે તમારાથી અલવિદા કહેવાનો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી અભિપ્રાય મોકલી આપજો અને તમારે આ માટે ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક કે યુટ્યુબ પર અમારી ચેનલ પર લાઇક સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ્સ આપવાની છે. આ સાથે અમે મોબાઈલ એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છીએ, તો તમે તેને ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર પરથી કે આઈફોનમાં આઈટ્યુન સ્ટોર પરથી. અને રેડિયો ગાર્ડન પર તમે વેબસાઇટ ગૂગલ ક્રોમમાં જઈને શોધીને એમાં ઉત્તર ગુજરાતના બિંદુ પર બનાસકાંઠાના પાલનપુર કેન્દ્રની સાથે તમે વ્હાઇટ બિંદુને કેન્દ્રિત કરશો તો રેડિયો પાલનપુર ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં સાંભળી પણ શકાય છે. તો બીજા મિત્રોને આ વાત વહેંચજો. સાચા પાલનપુરીઓને આ નવલકથા અને આ રેડિયોના અવાજને પહોંચાડજો. તમારી વાત પણ જણાવજો. ફરી મળીશું આ વાતને આગળ વધારવા માટે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો અલવિદા દોસ્તો રેડિયો પાલનપુરને.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, હું છું આરજી પ્રિયંકા. અને ગત એપિસોડમાં આપણે વાત કરી હતી પાલનપુરના એક દુર્લભ વારસાની. આપણે આપણા આ વખતના આ પાઠમાં આપણે પાલનપુરની એક અલગ ઝાંખી અને ઝલક વિશે જાણવાના છીએ. તો વેલકમ બેક ટુ પાલનપુર સ્ટોરીઝ. શરૂઆત કરીએ આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી. આપણે વાત કરી હતી કે પાલનપુરની સ્થાપના પ્રહલાદન દેવે કેવી રીતે કરી અને પાલનપુર ઉપર હવે મુગલોનું શાસન આવ્યું છે. દિવાન મુઝાહિદ્દીન ખાન ઈસવીસન 1635માં પાલનપુરની ગાદી પર બેસતા પાલનપુરને સ્વતંત્ર રાજધાનીનું સ્થાન મળ્યું. ત્યાંથી પાલનપુરમાં લોહાણી શાસનનો યુગ શરૂ થયો. ગાદીએ બેઠા પછી દિવાન મુઝાહિદ્દીન ખાન આજુબાજુનો મુલક વધારવામાં લક્ષ્ય કેન્દ્રિત કર્યું. જાલુના જે લોકોએ આ રાજકુટુંબ સાથે ગાઢ સંબંધ હતો તેઓ આ સમય રાજકર્તાની સાથે પાલનપુર આવી વસ્યા. આમ વૈદ્ય, વડેરા, લુણિયા, શાહુકાર, મહેતા, સલાટ, માળી, ભીલ, જાગરી, સોની, કંદોઈ વગેરે જાતના લોકો દિવાન મુઝાહિદ્દીન ખાન સાથે જાલોરથી પાલનપુર આવ્યા અને તેમના વંશજો પાલનપુરના વતની થઈ ગયા. હું આ વાતો તમને જે પુસ્તકમાંથી કહી રહી છું તે પુસ્તકનું નામ છે પાલનપુર ઝાંખી અને ઝલક, જે પરીખ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. દિવાન મુઝાહિદ્દીન ખાનના લગ્ન ઈસવીસન 1628માં માનભાઈ જાડેજા નામની રાજપૂત કન્યા સાથે ઠાઠમાઠથી થયું. ત્યારે ચારણોને પુષ્કળ દાન આપવામાં આવ્યું. બીજી મેગમો કરતાં માનભાઈ મુઝાહિદ્દીન ખાનને વધુ પ્રિય હોવાથી તેમના નામની યાદગીરી માટે તેમના નામ પરથી પાલનપુરમાં માન સરોવર તળાવ અને આસપાસ નગીનાવાડી નામે સુંદર બગીચો એ તૈયાર કરાવ્યો. આ બગીચો સમય જતાં નાશ પામ્યો પણ માન સરોવર આજે મોજૂદ છે. કુશળ રાજ કરતા મુઝાહિદ્દીન ખાન એ સારી નીતિના કારણે ઈસવીસન 1642માં શાહજાદા ઔરંગઝેબ અને તેમને બીજાપુર, મહી અને સાબરકાંઠાના હાડેમ નીમ્યા હતા. તેમના વખતમાં દાંતીવાડા જાગીરમાં પાલનપુર રાજ્યનો હિસ્સો શરૂ થયો. દિવાન મુઝાહિદ્દીન ખાન ધર્મ તરફ અપાર શ્રદ્ધા હતી. બેગમ માનબાઈના લગ્ન વખતે દાયજામાં ભૂલથી રાજપૂતોની કુળદેવી નાગણેશની માતાને છબીઓનું એક પુસ્તક આવી ગયું અને તેનું સ્થાપન કરવા માટે તેમણે રાજગઢીમાં નાગણેશજી માતાનું મંદિર બંધાવ્યું. એ જ મુસ્લિમોને નમાજ માટે ઈદગાહ પણ તેમને જ બંધાવી. દિવાન મુઝાહિદ્દીન ખાનને પુત્ર ન હોવાથી પોતાના ભાઈ સલેમ ખાનના નાના દીકરા કમાલ ખાનને દત્તક લીધું અને તે 1963માં ગાદીએ આવ્યો. મળું છું આ નાનકડા વિરામ બાદ પાલનપુર સ્ટોરીઝમાં. ક્યાંય જતા નહીં, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

દિવાન કમાલ ખાન ઉદાર નીતિના હતા. પોતે રાજ્ય કરતા હતા ત્યારે મોટા ભાઈ સલેમ ખાનના બીજા પુત્ર ફતેહ ખાનનું પણ માન સચવાઈ રહે એ માટે પોતાની તેમણે સાથે રાખીને સુલેહ સંપથી રાજવહીવટ ચલાવતા. આ દરમિયાન ફતેહ ખાનને જાલોરની સનદ મળતા બંને ભાઈઓએ સલાહ મસલહત કરી અને જાલોર અને પાલનપુર જાગીરી છોડી અને તેમની પેદાશ ભેગી કરી ખાનગી મિલકતની જેમ દર સાલ બંને વચ્ચે વહેંચી લેવાના કોલ કર્યા. ત્યાર પછી દિવાન ફતેહ ખાન જાલોરમાં અને દિવાન કમાલ ખાને પાલનપુરમાં હળી મળીને રાજ્ય શરૂઆત કરી. ઈસવીસન 1670માં જોધપુરના મહારાજ જસવંતસિંહ રાઠોડે પોતાની સુબાગીરી દરમિયાન દિવાન કમાલ ખાનને 1.5 વર્ષ પાલનપુરની ગાદી પરથી બદલ્યા. ત્યારે પાલનપુરની ગાદી ઉપર તેમના મોટા ભાઈ ફતેહ ખાનને રાજ કર્યું અને એ સમયે તેમણે સાંભળડા ગામ ક્લોટ ચારણને આપ્યું. એમના વંશજોએ ઇપોગવે દિવાન કમાલ ખાનને ભાટ ચારણો બ્રાહ્મણોને 84 ગામ તામ્રપત્ર ઉપર લખીને દાનમાં આપ્યા હોવાની લોકોમાં તે કર્ણ કમાલ તરીકે ઓળખાતા. ચારણો કવિઓ એ છંદો દુહા ગીતો એમણે દાનેશ્વરી કર્ણ સાથે સરખાવ્યા છે. કમાલ ખાન 42 વર્ષના પોતાના શાસનકાળ દરમિયાન સાર્વજનિક બાંધકામો કરી પાલનપુરને શોભાયમાન કર્યું. પાલનપુરના ઈશાન કોણના છેડામાં ઉપરના ભાગમાં એક મહોલ્લો વસાવી તેમના નામ પરથી જગ્યાનું નામ પડ્યું કમાલપુર અને આજે એ કમાલપરા તરીકે ઓળખાય છે. તેના ઉત્તર ભાગે દિલખુશ કરી તેઓ દિલખુશાલ બાગ તેમણે બનાવ્યો. રંગબેરંગી ફુવારા સાથે મતબત્તા ફૂલો વચ્ચે આ બાગ શહેરની શોભા હતો. આજે આ ફુવારા આ બાગમાં હયાત નથી પણ દિલખુશાલ બાગ તરીકે ઓળખાતી જગ્યા જરૂર મોજૂદ છે અને એ નામ આજે પણ તેના તરીકે જ ઓળખાય છે. શું છે.

રાજગઢીમાં પરદાશીન બેગમો માટે તેમણે હવા માટે એક સ્થાન રાખ્યું હતું, તેને રાણીબાગ કહેવાય છે. ત્યાં બગીચો અને હોજ તૈયાર કરવામાં આવે. અત્યારે આ રાણીબાગ જ છે. પશ્ચિમ વિસ્તારનો રાજગઢીનો દરવાજો તેને 1750માં બંધાવ્યો હતો. એની ઉપર એક લેખ છે, તેનો મતલબ એવો થાય છે કે વિક્રમ સંવત 1750માં ધર્મનિષ્ઠ દિવાન કમાલખાને રાજગઢીમાં રાજમહેલના પશ્ચિમ દરવાજામાં નિવાસ કર્યો. એ દાતાર કમાલખાન સર્વ આશાઓ પૂરી કરો અને એમના શત્રુઓનો વિનાશ થાવ. દિવાન કમાલખાન નમ્ર સ્વભાવના પ્રજાપાલક અને ન્યાયી હતા. તેઓ દરેક ધર્મ તરફ આદરભાવ અને સમદ્રષ્ટિ રાખતા, તેથી ધર્મના અનુયાયીઓ એમને એક સરખું માન આપતા. તેઓ શુદ્ધ અંતકરણના પવિત્ર માનવી હતા. મરકી, કોલેરા અને જેવા ઉપદ્રવ સમય કમાલપુરા વિસ્તારના લોકો વાજતે ગાજતે તેમની કબર આગળ જતા અને માનતા ચઢાવતા. વર્ષો સુધી હિન્દુ તેમજ મુસલમાન તેમને શ્રદ્ધા અને ભાવનાથી જોતા. ઈસવીસન 1697માં જ્યારે બાદશાહ ઔરંગઝેબ મહારાજ અજીતસિંહને તેમનો જોધપુરનો મુલક પાછો આપ્યો, ત્યારે રાઠોડ વંશના મહારાજે જાલોર પરગણાનો પણ દાવો કર્યો અને ઔરંગઝેબે એ માનને રાખ્યો. ત્યારથી પાલનપુરના રાજકર્તાઓએ જાલોર હંમેશ માટે ગુમાવી દીધું. દિવાન કમાલખાનના મૃત્યુ પછી ઈસવીસન 1707માં તેમના પુત્ર ફિરોઝખાન ઉર્ફે ગજની ખાન 39 વર્ષની ઉંમરે પાલનપુરની ગાદી આવ્યા.

આગળ આપણે જાણ્યું કે હવે દિવાન કમાલ ખાન એ પાલનપુરની ગાદીએ બેસે છે. તેમણે થરાદ, કાકોશી, કાંકરેજ, સેમ્ભરપાદર, કિડોતર, રે, ડાભેલા, ધનેરા, ત્રીસી, ચોવીસી, મલાણા, સુખભા, સુરભાખરી વગેરે મુલક જીતી રાજ્યનો વધારો કર્યો. તેમના કારભારી માલજી મહેતા ભારે મતસુદી હતા. તેમણે દૂરદેશી વાપરી જોધપુરના મહારાજ અજીતસિંહ અને ફિરોઝ ખાન વચ્ચે ગાઢ મૈત્રી કરાવી. દિવાન ફિરોઝ ખાન રાજહકની બાબતમાં પાલનપુર રાજના મુમન ખેડૂતો સાથે વાંધો પડતા મુમનોએ તેમના વિરુદ્ધ દિલ્હીમાં બાદશાહ સામે ફરિયાદ કરી. પરિણામે ફિરોઝ ખાનને પાલનપુરની ગાદીએથી દૂર કર્યા. રહીમન ખાનને તેમની સનદ આપવામાં બાદશાહી ફરમાન થયું. ફિરોઝ ખાનના પુત્ર કરીમદાદ ખાન ખૂબ નારાજ થયા. પાલનપુર આવવા માટે સિદ્ધપુર આવેલા લશ્કર

સાથે પડાવ નાખી બેઠેલા રહેમાન ખાન પર તેમણે હુમલો કર્યો. રહેમાન ખાનની કતલ થઈ અને ફિરોઝ ખાનની સત્તા ચાલુ થઈ. દિવાન ફિરોઝ ખાન સૌથી મોટો દીકરો કમદીન ખાનના મરઘાભાઈ નામની ગણિકાને કુખે અવતર્યો હતો. તેણે ફતેહ ખાન, ઉસ્માન ખાન, હિંમત ખાન અને બહાદુર ખાન એ ચાર ભણેલી રાણીના દીકરા હતા. ઈસવીસન 1719માં ફિરોઝ ખાન મૃત્યુ પામ્યા ત્યારે ખજાનાની ચાવી કોને સોંપી એ નિર્ણય ખજાનચી કરી શકતા ન હતા. દ્વિધામાં તેમણે ચાવીઓનો ઝુમકો કરીમદાદ ખાન અને ફતેહ ખાનની વચ્ચે ફેંક્યો. ફતેહ ખાને ઉંચકી લીધો, પણ કરીમદાદ ખાન વિશ્વાસુ પઠાણે કટારથી ફતેહ ખાનને ઘાયલ કર્યો અને કરીમદાદ ખાનને ખજાનાની ચાવી આપી અને આમ તેણે દગાથી રાજ મેળવી. દિવાન કરીમદાદ ખાન સમયમાં મરાઠાઓની પજવણી વધી ગઈ અને તેમના ત્રાસથી કંટાળી વડનગર, વિજાપુર, વિસનગર વગેરે ગામના શાહુકારો તેમણે બ્રાહ્મણોને પોતાના જમાલ અને આબરૂ બચાવવા માટે કરીમદાદ ખાનનો આશરો લીધો. કરીમદાદ ખાને પાલનપુરમાં પૂર્વની 10 માઇલ દૂર આવેલા ધુંધલીમન પહાડોમાં કરીમદાબાદ નામે ગામ વસાવ્યું અને ત્યાં તેમણે આશ્રય આપ્યો. સમય જતાં આ ગામ વીરાન થઈ ગયું. દિવાન કરીમદાદ ખાન પછી દિવાન પહાડ ખાન બીજા એ 1735માં ગાદી આવ્યા. આ પહાડ ખાન બીજા એ શું કરે છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

તેમના સમયમાં પાલનપુરમાં કેટલીક જમીન નાગોરીઓના કબજામાં હતી. એમના ખેડાણ બાબતમાં તેમણે પહાડખાન સાથે તકરાર થઈ મામલો જીદે ચડ્યો અને એ સમય નાગોરીઓના એક જ મહોલ્લામાં 700 ઘર હતા. પહાડખાનના લશ્કરે મહોલ્લામાં પ્રવેશી યુદ્ધ કર્યું અને નાગોરીઓ પરાજિત થયા. ઈસવીસન 1736માં કંથાજી કદમની સરદારી હેઠળ મરાઠાઓએ ગુજરાત પર હુમલો કર્યો ત્યારે પાલનપુર ઉપર પણ ચઢાઈ કરી લૂંટનો માલ ઉપરાંત ખંડણી પેટે 1,00,000 રૂપિયા પહાડખાન પાસેથી વસૂલ્યા. પાલનપુર પાસેથી શમશેરના બળે ખંડણી વસૂલ કરનાર પહેલો દુશ્મન કંથાજી કદમ હતો. દિવાન કરીમદાદ ખાનના મરણ પછી પાટણના કસબાતીઓના સરદાર ખોખર જંગખાનના પ્રપંચથી ઈસવીસન 1740 સુધી પાલનપુરના તાબા હેઠળ રહેલી પાટણની હુકુમત પહાડખાને ભોળપણથી ગુમાવી દીધી. દિવાન પહાડખાનની સંતાન હોવાથી તેમના કાકા બહાદુર ખાનના મોટા ભાઈ ઉસ્માન ખાનની ગેરહાજરીનો લાભ લઈ તેમણે ઈસવીસન 1744માં પાલનપુરની ગાદી પર ચાલાકીથી બેસી ગયા. આ અન્યાય પગલા સામે ઉસ્માન ખાને ગોળા તેમજ આસપાસના ગામો એકઠા કરી તેમની પર ચઢાઈ કરી. બહાદુર ખાનના કારભારી નાથાજી મહેતા અને માણેકજી મહેતા વચ્ચે પડીને બંને ભાઈઓ વચ્ચે મુલકની વહેંચણીની સુલેહ કરાવી ઉસ્માન ખાને ગોળામાં રાજધાની બનાવી. શું થાય છે, ઉસ્માન ખાને આગળ કેવી રીતે શાસન કરી શકે છે કે નહીં જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા પાલનપુરના ઇતિહાસની. દિવાન પઠાણખાન નિસંતાન હોવાથી તેમના કાકા બહાદુર ખાન તેમના મોટા ભાઈ ઉસ્માન ખાનની ગેરહાજરીનો લાભ લઈ ઈસવીસન 1744માં પાલનપુરની ગાદી પર ચાલાકીથી બેસી ગયા. આ અન્યાય પગલા સામે ઉસ્માન ખાને ગોળા તેમજ આસપાસના લોકોને એકઠા કરી તેના પર ચડાઈ કરી. બહાદુર ખાનના કારભારી નાથાજી મહેતા અને માણેકચંદજી મહેતાએ વચ્ચે પડીને બંને ભાઈઓ વચ્ચે મુલકની વહેંચણી કરી. આ રીતે ઉસ્માન ખાને ગોળાની રાજધાની બનાવી. દિવાન બહાદુર ખાને ખેતીમાં સારા સુધારા વધારા કરાવ્યા. તેમના સમયમાં પ્રથમ વખત પાલનપુર નજીક વડગામના ધણાધાર વિસ્તારમાં શેરડી અને કમોદનું વાવેતર થયું. એ શેરડીમાંથી બનતો રાબડિયો ગોળ બાદશાહી ગોળ નામે વખણાતો. પડતર જમીનને ખેડાણમાં લેવા અને ખેતીવાડીને ઉત્તેજન આપવા માટે તેમણે લેઉઆ અને કડવા, કળબી તથા મુમન વગેરે ખેડૂતોને આસપાસના પરગડામાંથી બોલાવી આશ્રય આપ્યો અને તેમના રહેઠાણ માટે સાસમ તેમાં બીજા ગામો વાવ્યા. ચોર લૂંટારોના જુલમી પંજામાંથી ખેતીને બચાવવા જરૂરી જગ્યાઓ થાણા બેસાડ્યા અને લશ્કરના ખર્ચમાં કરકસર કરી ઘોડા બળદની ઓલાદ સુધારવા તેમજ પશુઓ માટે ઘાસચારાનો બંદોબસ્ત કર્યો. શું થાય છે આગળ જાણીશું નાના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

રાજ્યમાં વસતા તપોદન બ્રાહ્મણો ભિક્ષાવૃત્તિ ઉપર પોતાનું ગુજરાન ચલાવતા. બહાદુર ખાને તેમણે કડિયા કામનો હુનર શીખવવા વ્યવસ્થા કરી. તેમની સ્થિતિમાં પણ સુધારો થયો. ઈસવીસન 1758માં પેશવાના સેનાપતિ સદાશિવ રામચંદ્રએ પાલનપુર પર ચઢાઈ કરી અને રાજગઢીને ઉડાવી દેવા સુરંગ ઉઠવી. બહાદુર ખાને આ સમયે રૂપિયા 35,000નું નજરાણું કરીને સુલે સાધી. તે ખર્ચને પહોંચી વળવા પાલનપુર પધારતા ધર્મગુરુઓના તેમજ તેમની મિલકતના રક્ષણના નામે કર નાખ્યો. ઈસવીસન 1764માં પાલનપુર તથા ડીશાના રક્ષણ અર્થે તેમણે કિલ્લા બંધાવ્યા. પાલનપુરના કિલ્લાને 7 દરવાજા તેમજ બુરજ હતા. ડીસા કિલ્લાને 4 દરવાજા તેમજ બુરજ હતા. દિવાન બહાદુર ખાને પાલનપુરમાં બહાદુર ખાનજીની વાડી નામે બગીચો બનાવ્યો. તેમની રાણી બારડજીબાઈના નામ ઉપરથી પાલનપુરમાં પશ્ચિમ ભાગમાં બારડપુરું છે, જે આજે બારડપુરા તરીકે ઓળખાય છે. બહાદુર ખાને પોતાના શાસન દરમિયાન મલાણી, સાઠ, સરોત્રા, રો, ડાભેલા, વર્ણાવાડા, ધનાલી, સિસરાણા, ધાનેરા અને થરાદ ઉપર કબજો જમાવ્યો. આથી પાલનપુર રાજ્યની વસ્તીમાં સારો વધારો થયો. મરાઠાઓના ભય અને ત્રાસથી બચવા અમદાવાદ, વિસનગર, સિદ્ધપુર, મહેસાણા અને પાટણની કેટલીક વસ્તી પાલનપુરમાં આવીને વસતી. તેમાં વિસનગરથી સુન્ની વોહરા, સિદ્ધપુરથી સિયા વોહરા અને મુસલમાન રંગરેજ, વિજાપુર, વડનગર, વિસનગર અને પાટણ તેમજ આસપાસના ગામોમાંથી પિંજારા, નાઈ અને મહાજન જેવા મુખ્ય લોકોને લાવવામાં આવ્યા. સિદ્ધપુરના લાલપર ગામથી જે મહાજન વેપારી અહીં આવ્યા હતા તેમાં પારેખ કુટુંબ ઝવેરાતમાં આગળ પડતું હતું. તેમાં અમુલક ખૂબચંદ અને રવચંદ ઉમરચંદની ઝવેરાતોનો ધંધો હતો. તે 2 પેઢીઓથી મુંબઈમાં બહોળો વેપાર કરે છે એવી નોંધ પાલનપુર રાજ્યનો ઇતિહાસ ભાગ 1માં મળે છે. શું થાય છે આગળ? કેવો છે પાલનપુરનો ઇતિહાસ જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

દિવાન બહાદુર ખાન કુશળ વહીવટ કરતા હતા, પણ ધનના ભારે લોભી હતા. તે લોભમાં તેઓ ક્યારેક જુલમી બની જતા. તેમણે પાલનપુર રાજ્યનો ખજાનો લગભગ 1 કરોડ રૂપિયા જેટલો ભેગો કર્યો. દિવાન બહાદુર ખાન પછી તેમના પાટવી કુટુંબ, તેમના પાટવી કુંવર સલીમ ખાન ઈસવીસન 1782માં પાલનપુરની ગાદીએ આવ્યા. તેઓ અસ્થિર અને નબળા મનના હતા. તેમની ઓરમાનમાં બારડજીબાઈ બહાદુર ખાનના સમયથી રાજભારમાં રસ લેતા. સલીમ ખાનના સમયમાં તેમનું જોર વધ્યું. થોડા સમય બાદ સલીમ ખાન બીમાર પડ્યા અને તેમના બુદ્ધિશાળી અને બહાદુર પુત્ર શેર ખાન ગાદીના વારસ બન્યા. પોતાનું ચલણ ઘટી જશે એમ માની બારડજીબાઈએ ગાદીના વારસ બાબતે ભારે ખટપટો શરૂ કરી. ઠાકરડાઓને શેરખાન વિરુદ્ધ ઉશ્કેરી તેમનું નુકસાન પહોંચાડવાની શરૂઆત થઈ. પરંતુ આનંદરામ ચારણને ગુનેથી નોકરી શોધવા નીકળેલા આરબોને નોકરીમાં ગોઠવી શેરખાને બાજી સંભાળી. આમ અનેક ખટપટોનો સામનો કરી શેરખાન ઈસવીસન 1785માં ગાદીએ બેઠા અને તેમણે અંબાર મહેતાને ખજાનાના ઉપરી બનાવ્યા. દિવાન શેરખાને ઠાકરડાઓને સમજાવી લેવાની કોશિશ પણ કરી, પણ તે માથાના ફરેલા હતા. વળી તેમને શેરખાનની સત્તા મંજૂર ન હતી, એટલે તેમણે ગોળાના જાગીરદાર મુજાહિદ્દીન ખાનનો આશ્રય લીધો. તેઓને દેશદ્રોહી માની પોતાને સોંપી દેવા મુજાહિદ્દીન ખાનને સંદેશો મોકલ્યો. પણ મુજાહિદ્દીન ખાન તે માન્ય ન રાખ્યો અને શેરખાને

ઘોડા ઉપર ચઢાઈ કરી. શું થાય છે આ લડાઈમાં જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

તેમાં મુજાહિદ્દીન ખાન કમજોર પુરવાર થયા. તેમણે નજરાણું આપી માનાજી રાવ ગાયકવાડની સહાય માંગી. તેમણે શેરખાન ગોળાન ગામનો ઘેરો ઉઠાવી પાલનપુર પાછા ફર્યા. આ તકનો લાભ લઈ ઠાકરાવે મરાઠા લશ્કરને ઉશ્કેરી પાલનપુર રાજ્યમાં લૂંટફાટ શરૂ કરાવી. આ લશ્કર જુલમ કરી ઘણા બધા ગામોને લૂંટ્યા, પછી સળગાવી દીધા. ખેડૂત વર્ગ ઉપર ત્રાસ વર્તાવ્યો. આ જાણીને શેરખાને મરાઠા લશ્કર ઉપર હુમલો કર્યો અને તેમને હરાવ્યો. અંદર અંદરના ઝઘડામાંથી શેરખાન

તલવારિયા ન હતા ત્યાં ઈસવીસન 1788માં પેશવાનું લશ્કર ચડી આવ્યું. મરાઠાઓને હરાવી શેરખાને ખિંમત પર ચડાઈ કરી. ખિંમત જીત્યું. આ ચડાઈ ટીલાદાટ નામથી પ્રચલિત છે. શેરખાન લડાઈમાં ગુંથેલા જોઈ બારડજીબાઈએ શેરખાના 12 વર્ષના નાના ભાઈ બાયજીત ખાનને ગાદીએ બેસાડવા ખટપટ શરૂ કરી. આ જાણી શેરખાને કોઈ રસ્તો ન સૂચતા નિર્દોષ એવા પોતાના નાના ભાઈની હત્યા કરાવવાનો નિર્ણય કર્યો. બાયજીત ખાનને પોતાનો જીવ બચાવવા સંતાતા રહ્યા. અંતે શેરખાનના માણસોએ ભૂતેડી ગામે એક પટેલને ત્યાં કોઠીમાં છુપાવીને રાખેલા બાયજીત ખાનની હત્યા કરી અને તે વખતે તેમના ગળામાં બાળપણની માનતાની હાંસળી અને હાથમાં કડા હતા, જે નાથા ઢાટીએ શેરખાન સમક્ષ નિશાની રૂપે રજૂ કર્યા. શેરખાને આ અધમ કૃત્ય કરવા બદલ દુઃખ થયું અને ખૂની ઢાટીને બક્ષિસના બદલામાં નોકરીમાંથી બરતરફ કર્યો. આગળ આ મુગલોનું રાજ પાલનપુરમાં કેવું ચાલે છે જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

બાઈજીત ખાનની હત્યાના સમાચાર મળતા તેમની માતા સગળા વૈભવ અને ખાનપાનનો ત્યાગ કર્યો. વાલા પુત્રની કબર પાસે બેસી પુત્રના શોકમાં થોડા દિવસમાં દેહ ત્યાગ કર્યો. દિવાન શેરખાને દેશદ્રોહી ઠાકરડાઓની કતલ કરાવી પાલમપુર પરગણામાંથી લૂંટફાટ કરતા ડભોડા, પાદર, ભટાણા, શિહોરી અને કાંકરેજ અને તેની આસપાસના જાગીરદારોને પકડી સજા કરી. શેરખાના ડરથી દૂરના લૂંટારાઓ પણ પાલમપુર તરફ નજર ના નાખતા. 27 વર્ષની નાની ઉંમરે ડાયાબિટીસ અને પાઠા જેવા અસત્ય રોગથી પીડાઈ શેરખાન મૃત્યુ પામ્યા. તેમના પછી ઈસવીસન 1792 થી લઈ ઈસવીસન 1794માં પાલમપુરમાં ભારે અંધાધૂધી ફેલાઈ. આ તકનો લાભ લઈ ખેડા જિલ્લાના બાબી કુટુંબમાં પરણાવેલા શેરખાનના વિધવાબેન સોનાબુબુએ ભારે ખટપટ કરી રાજ્યમાં કારભારી સરદારો અને ગામ લોકોની વિરુદ્ધ જઈ પોતાના સગીર પુત્ર મુબારિજ બાબીને ગાદી પર બેસાડ્યો. કારભારી ગુલા મહેતા પાલમપુરની ગાદી હેતાણી કુટુંબની હોય બાબી કુટુંબને તિજોરીની ચાવી આપવાનો ઇનકાર કર્યો. તેથી સોનુબુબુએ આરબો મારફતે તેમનું ખૂન કરાવી ચાવી મેળવી. પરંતુ મુબારિજ ખાનના વહીવટથી ગામ લોકો સંતોષ ન હતા. પરિણામે બળવો થયો અને ઈસવીસન 1774ની આખરમાં મુબારિજ ખાનને ગાદી પરથી હટાવી લેવામાં આવ્યા અને દિવાન શમશેર ખાનને ગાદી પર બેસાડ્યા. દિવાન શમશેર ખાન આગળ શું કરે છે જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4.

આ સત્તા પલટાથી ગભરાઈને સોનબાબુ રાજ્યના ખજાનામાંથી જળ જવેરાત દાગીના વગેરે લઈને ભાગ્યા. રાજ્યમાં જળ જવેરાત ભરેલો રથ ખોટકાઈ જતા રથ છોડી તેઓ રાધનપુર જઈ વસ્યા. થોડા સમય પછી તેઓ મુબારિસ ખાન સાથે સામાજિક કામે પાલનપુર આવ્યા. ત્યારે દિવાન શમશેર ખાનને નજર કેદ કર્યા અને લૂંટેલા ખજાના પેટે સોનબાબુ પાસેથી 30,000 રૂપિયા વસૂલી તેમને છોડ્યા. પાછળથી ઈસવીસન 1828માં મુબારિસ ખાનની દીકરી ના વિવાહ પાલનપુરના રાજ કરતા દિવાન ફતેહ ખાન બીજા સાથે થવાથી પાલનપુર રાજ્ય મુબારિસ ખાનને નિભાવ પેટે નાનોસણ ગામ જાગીરમાં આપ્યું. દિવાન શમશેર ખાન 1 વર્ષ સુધી પાલનપુર પર રાજ કર્યું અને ડીસાનો કબજો લીધો. આ દરમિયાન સિમતી જમાદારોનું જોર અને વગ વધી ગયું. તેમની કનડગતના ભયે શમશેર ખાન પાલનપુર છોડી ડીસા નાસી ગયા. તેઓની ગેરહાજરીમાં સિંધી જમાદારોએ વાસડાથી ફિરોઝ ખાનને બોલાવી ઈસવીસન 1795માં તેમને ગાદીએ બેસાડ્યા. શમશેર ખાને સામે થવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ ફાવ્યા નહીં, એટલે બંને વચ્ચે કરાર મુજબ ડીસા, ધાનેરા અને ગોળામાં વારસાની મળેલી જાગીર શમશેર ખાનના કબજામાં રહી અને પાલનપુર ફિરોઝ ખાનની હુકુમત હેઠળ. દિવાન ફિરોઝ ખાનના 13 વર્ષના પુત્ર ફતેહ ખાને પોતાની માતાની સલાહથી જમાદારોને દબાવી ગઈ અને ગાદી મેળવવાની ખટપટ શરૂ. આ એપિસોડમાં આપણે પાલનપુરમાં કેવી રીતે મુગલોએ શાસન કર્યું તે જોયું. આવતા એપિસોડમાં આપણે જાણીશું કે અંગ્રેજો પાલનપુરમાં પ્રવેશી ચૂક્યા છે અને પાલનપુરમાં તેઓ કેવું શાસન કરે છે. અંગ્રેજો અને પાલનપુર વચ્ચેનો નાતો એ સારો રહ્યો કે પછી એની અંદર કંઈક ખટપટ થઈ, કંઈક નવું થયું, અંગ્રેજો કંઈક નવું લાવ્યા કે લઈ ગયા, જાણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. ફરીથી મળીશું પાલનપુરની ઝાંકી અને ઝલકમાં.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.